કદાચ કોઈક પોતાનો આવો સ્વભાવ રૂચિનો પણ ત્યાગ કરી શકે. ક્યારે? જ્યારે માન મળે ત્યારે. માન એવી એક વસ્તુ છે, એમાં એટલો બધો આનંદ આવતો હોય છે, એટલો બધો એમાં કેફ ચડતો હોય છે, એના માટે તો તમે ગમે તેમ કરવા માટે તૈયાર છો. આપણે બહાર જોઈએ છે જે માણસને સત્તા ભોગવવી હોય એ પોતાના સ્થિત પ્રજ્ઞ બની જાય છે, પોતે માન અપમાન એને કંઈ લાગતા જ નથી, કારણ કે એને એની દ્રષ્ટિ એક આગળ છે. મારે કંઈક બીજું કંઈક મોભો આગળનો પ્રાપ્ત મારે કરવો છે, મારે માન પ્રાપ્ત કરવું છે. સ્વામી બાપા માટે તો માન જેવું કંઈક છે જ નહીં. સ્વામી બાપાએ આપણા માટે માનનો પણ ત્યાગ કર્યો છે. એના માટે એક જ પ્રસંગ કાફી છે. 84 અને 85 સાલમાં આપણે ખ્યાલ છે કે ગુજરાતમાં કેવું વાતાવરણ હતું. અનામત આંદોલનને લીધે આખું ભારત, આખું ગુજરાત 7-8 મહિનાથી એમ ભડકે બળતું હતું. એવી આમ જબરદસ્ત પરિસ્થિતિ ત્યાં સર્જાઈ હતી કે બધાના મનમાં અત્યારે પેલો ફટફાટ રહેતો હતો કે હવે શું થશે ગુજરાતનું. અને ચારેય બાજુ આવા રાયટ્સ ને બધા હુલ્લોડો બધા ચાલતા હતા. બધા ભર ચોકમાં બધા જુવાન છોકરાઓ આમ સળગી મળે આવું આખું વાતાવરણ હતું. અને સ્વામી બાપાની વિદાય લેવાનો પ્રસંગ આવ્યો. સ્વામી બાપા અમેરિકા જતા હતા, જૂન જુલાઈના માસમાં, સોરી લંડન જતા હતા. 85 આ પ્રસંગ છે કારણ કે લંડનમાં બહુ જ ભવ્ય ઉત્સવ થવાનો હતો, કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા. પહેલવહેલી વાર ભારતથી આપણે કારીગરોને બધી વસ્તુ લઈ અને પરદેશની ભૂમિમાં આપણે આવો મોટો આપણે સમયો કરવાના હતા. ભારતનો પરિચય આપણે પરદેશમાં આપવાના હતા. અને એલેક્ઝાન્ડર પેલેસમાં આવો ભવ્ય આખો સમારંભ હતો. એના કરતાં પણ ક્વિન્સ પાર્ક રેન્જર્સ સ્ટેડિયમમાં સ્વામી બાપાની સુવર્ણ તોલા થવાની હતી. આ ન ભૂતોનો ભવિષ્યથી એવો આ પ્રસંગ આખો હતો. એટલે બધાને ઉમંગ તો હોય જ કે બાપાને આપણે શાહી આમ વિદાય આપે, સન્માન કરીએ આપણે. તો અમદાવાદમાં એક ભવ્ય વિદાય સમારંભ ગોઠવાયો. હજારો હરિભક્તો ભેગા થયા કે બાપાને આપણે આવા એમ દિવ્ય પ્રસંગે બાપા જાય છે તો આપણે એમને સારી રીતે વિદાય આપીએ. એ જ વખતે, એ જ દિવસે, એ જ સાંજે અમદાવાદ મંદિરમાં મિટિંગ ગોઠવાઈ. અને સમાજના જે પણ કંઈક બધા અગ્રગણી બધા સભ્યો હોય, બધા ગવર્નર હતા, મિનિસ્ટર હતા, શિક્ષણના બધા સંસ્થાઓના બધા કેટલા બધા નેતાઓ હતા, માતા પિતા વાલી સમિતિના પણ જે પ્રતિનિધિઓ હતા, કેટલાક ધર્મના વડાઓ પણ હતા, ખ્રિસ્તી ધર્મના પણ વડાઓ હતા, પારસી ધર્મના વડાઓ હતા, મુસલમાન ધર્મના પણ વડાઓ હતા. અને એક સાથે સ્વામી બાપાના એક સભાપતિના ત્યાં દરજ્જા નીચે બધા ભેગા થયા. બાકી આમ તો ભેગા થયા એમ નતા, કારણ કે સ્વામી બાપા જો આ સભાપતિ બિરાજે તો આપણે ભેગા થાય. અંદર અંદર પછી ચર્ચા થઈ, એ વાત ચાલી ચાલી ચાલી ચાલી ચાલી, એક બાજુ સભા ચાલે, બાપાનો સન્માન સભા, અને એક બાજુ આ બાપાની મિટિંગ ચાલે. 3-3 વાર પેલા સંચાલક આવી ગયા, સભાના સંચાલક, કે સ્વામી તમારા આશીર્વાદ. બાપા કે બીજા મહંત સ્વામી પ્રવચન લેજો, આનું પ્રવચન લેજો, હું પછી આવું, પછી હજી વાર છે, હજી વાર છે, પછી કીર્તન લઈ લો, બીજા કોઈને કંઈક નૃત્ય લઈ લો, હું છેલ્લે આવું છું. 3 વાર તો પેલો સંચાલક કે સ્વામી બધો કાર્યક્રમ પૂરો થઈ ગયા, તમે જ બાકી છો એક, હવે બીજું કંઈ મેટર રહ્યું જ નથી અમારી પાસે, બધા સંતો આવી ગયા, નૃત્ય બાત્યો, જે જાહેરાત બહેરાત બધું પૂરું થઈ. પેલા સ્વામી તમે જાઓ, આજે હજારો હરિભક્તો તમારું સન્માન કરવા માટે ભેગા થયા છે, એ લોકોની જે ભાવના છે, લાગણીઓ છે, તમે જાઓ, અમે અહીંયા અમે રાહ જોશો, અમે બેઠા જ છીએ અહીંયા કે તમારું સન્માન થાય ને તમે અહીંયા અમે તમને રોકી રાખીએ. સ્વામી બાપા જે બોલે છે કે ગુજરાતમાં શાંતિ થાય એ મારા મન શાંતિ જ છે ભલા માણસ. બાપાને સન્માનની પણ પડી નથી, હરિભક્તની લાગણી હતી વાત સાચી, પણ એના કરતાની પણ જે આગળનું બાપા વિચારતા હતા કે હરિભક્તોના છોકરાઓનું શું, હરિભક્તોના વિદ્યાર્થીઓનું શું, એ ભવિષ્યમાં અને સમગ્ર ગુજરાતમાં શાંતિ સ્થપાય એના માટે બાપા કહે છે હું સન્માનનો પણ મને પડી નથી. હરિભક્તોની, સમગ્ર ગુજરાતની પ્રજાની શાંતિ માટે સ્વામીશ્રી ત્યાં પોતાનો માનનો પણ ત્યાગ કરે છે. આવું નથી થઈ શકતો. આવા માન માટે તો બધા વલખા મારતા હોય છે, ભૂખ્યા હોય છે. આવી આપણી મોટી સભા હોય છે ને, ત્યારે ખાસ સ્વામીજી લોકો બધા આવતા હોય નેતાઓ કે આવી સભા અમને ક્યાંથી મળે, 2 મિનિટ અમને સંબોધન આપો ને, અમને હાર ના પડ્યો તો અમને ચાલશે, ખાલી મને 2 મિનિટ બોલવા દો બસ, પછી અમે નીકળી જશો. કારણ કે પોતા માટે તો આવા હજારો માણસો ભેગા ના થતો હોય, એટલે લોકો લાજ જોતા કે તમારી કંઈક સભા થાય આવી તો અમને આમંત્રણ આપો, તમે આવીએ, આવું કંઈક સન્માન મળે. સ્વામી બાપાને આના માટે કંઈક પડી જ નથી. હરિભક્તો ફર્સ્ટ પ્રેફરન્સ. હજી પણ એના કરતાની પણ એક આગળની વાત છે. જ્યારે માન પણ માણસ છોડી દેશે, ક્યારે? કે જ્યારે પોતાની જાત ઉપર આવે ત્યારે. જ્યારે પોતાના દેહ ઉપર વાત આવે, દેહથી સૌથી વાલો છે, દેહ જ ના કામ કરતો, દેહ જ્યારે દેહ ઉપર પ્રહાર આવે ત્યારે માનને પણ શું કરવું? કારણ કે દેહ હશે તો બીજું બધું થશે. સ્વામી બાપાએ પોતાની જાત પણ જોઈ નથી, અસ્તિત્વ જ મિટાવી દીધું સત્સંગ માટે. એવા તો ઘણા બધા પ્રસંગ આપણે આગળ પણ જોવાના છે, પણ એક પ્રસંગ જેમાંથી આપણે ખ્યાલ આવે કે સ્વામી બાપાએ પોતાની જાતને આમ ઘસી નાખી છે, લિટરલી ઘસી નાખી છે, 95 પ્રસંગ છે, લંડનનો જ. સ્વામી બાપાને ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા

0: માટે આવવાનું થયું. સ્વામી બાપાએ એવું નક્કી કર્યું કે પ્રતિષ્ઠા પહેલાં આપણે આવીએ છીએ 10-15-20 દિવસ, પણ જો મંદિરમાં રહેશું તો જે મંદિરનું કામ થોડુંક અધૂરું બાકી છે એ પૂરું નહીં થાય, એટલે આપણે હરિભક્તોને ઘરે ઉતારો રાખીએ. એટલે એ વખતે આપણે જે મોહન કાકા છે કોલોરામાં, આપણા પૂજ્ય વિશ્વહરિ સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી, એમના ઘરે બાપાનો ઉતારો રાખ્યો હતો. રોજ રાત્રે રાત્રે મંદિર મહોત્સવ નિમિત્તે મિટિંગો રાખવામાં આવી હતી ત્યાં ઉતારે, બાપાને ઉતારે. એટલે જે બધા સંતો બધા હતા જે પ્રવૃત્તિવાળા, એ લોકો રોજ સાંજે ત્યાં આવે અને બાપા સાથે મિટિંગ થાય. એકવાર સાંજે આ મિટિંગનું આયોજન હતું એટલે બધા સંતો વારાફરતી આવતા હતા. સ્વામી શ્રી ઠાકોરજી જમાડી અને એ વખતે બાપા નીચે બેસતા હતા, એટલે પાછળ સોફો આગળ બાપા આમ ટેકો દઈ અને ચરણાવીને પગ લાંબા કરીને બેઠા હતા. ખોળામાં ઓશિકું, એના ઉપર પેલું બ્લુ પેડ, અને બાપા પત્ર લેખન કરતા હતા. વારાફરતી બધા સંતો મંદિરથી આવતા હતા અને ત્યાં આગળ રૂમમાં ગોઠવાઈ ગયા. બાપાની આગળ જ બેઠા હતા. સ્વામી બાપા એકદમ પત્ર લખવામાં મુશ્કેલ હતા અને બાપાએ જોયું કે હવે સંતો આવી ગયા છે પણ આ પત્ર કંઈક અગત્યનો હશે, એટલે બાપાએ પત્ર લખવાનું પૂરું કર્યું. પત્ર 2-5 મિનિટ ચાલ્યો હશે, પત્ર પૂરો થયો, બાપાએ પેડ બંધ કરી અને એક બાજુ મૂકી દીધું. બાપાના ખોળામાં જે ઓશિકો હતું, બાપાના ચણાવીને લાંબા હતા ને, એટલે બાપાએ પૂછ્યું સંતોને કે સંતો શું જોવો છો? સંતો તો એકદમ એકીટસે બાપાની મૂર્તિ ધારણ કરતા હતા, પ્રેમથી દર્શન કરતા હતા. એમાં સંતોને થોડી ગમત સૂજી, એટલે સંતો કે એક સંત કે સ્વામી તમારે ચરણાવીને અમે જોતા હતા, અમે ગોતતા હતા કે આ 16 ચિહ્ન કેમ દેખાતા નથી. આપણે તો જાણીએ છીએ કે જે ભગવાન હોય તો ભગવાન અખંડધારક સંત હોય, એના ચરણાવીનમાં 16 ચિહ્ન હોય, તમે ગોતતા હતા કે આ ક્યાં ગયા, વ્યોમ ને મીન ને આ ને તેને બધું ક્યાં ગયા બધા 16 ચિહ્ન. સ્વામી એકદમ મર્મસૂચક પોતે વાક્ય ઉચ્ચારે છે. સ્વામી કહે છે કે પધરામણી કડી કરીને ઘસાઈ ગયા છે. આમાં બે બહુ મોટા ઊંડા અર્થમાં સમાયેલા છે. સ્વામી કહે છે કે ભલે ના દેખાય, તમારી ચિહ્ન ગોતવાની જરૂર નથી, છે જ એ છે, પણ પધરામણી કરીને તેને ઘસી નાખ્યો છે, એમનું સમગ્ર અસ્તિત્વ સત્સંગ માટે કુરબાની આપી દીધી છે, હોમાઈ ગયા છે આપણા માટે. પોતાની જાત સમયમાં પણ જોયું નથી, આ બહુ જ મોટો એમનો આ ત્યાગ છે. જે માતા ભોગ આપે છે એમ સ્વામીશ્રી પણ ભોગ આપે છે. એકચ્યુઅલી કેવું હોય છે, માતાનો ભોગ છે ને એ અદૃષ્ટ ભોગ છે, અનસીન સેક્રિફાઈસીસ, એ દેખાતા નથી. આ સુર્ધ હજી તો કદાચ દેખાય કે સ્વામી બહુ મોડી રાત્રે આવ્યા અને ભીડો બેઠ્યો અને આમ પરસે રેપઝેપ થઈ ગયા અને બીમાર પડ્યો, એ હજી કદાચ દેખાય. પણ સ્વામીના અમુક એવા પ્રસંગો છે, અમુક જીવનની એવી અમુક ઘટનાઓ એવા પ્રસંગો બની ગયા છે, એ ભોગ પણ તમને દેખાતો નથી. માતા કદાચ કોઈક પેલો છોકરો આમ બહાર જવાનો એના ફ્રેન્ડ સર્કલ સાથે, તો માતા એના હાથમાં 50 રૂપિયા નોટ આપી કે જા બેટા ફરવા જાજે અને પ્રેમથી ખાજે પીજે આમ ફરજે ફ્રેન્ડ સાથે. એ દેખાય કે મમ્મીએ મને 50 રૂપિયાની નોટ આપી, એ દેખાય છે ને, એ સ્થૂળ ભોગ છે. પણ જ્યારે માતા કહે છે કે બેટા 10 વાગે આવી જશે અને પછી મમ્મી રાહ જોવે, 10 પહેલાં રાહ જોતી હોય, 10નો ટકોરો વાગે, 10:15 થાય, 10:30 થાય, 11 વાગે, અને માતાનું હૃદય કંપવા લાગે. જાત જાતના વિચારો મનમાં ચાલ્યા કરે કે શું થયું હશે બેટાનું, શું થયું, એક્સિડન્ટ નહીં થયું ને, વાગ્યું નહીં ને, કંઈ કોઈ ઉપાડી ગયું હશે, શું થયું હશે, રસ્તામાં પડ્યું હશે, કોણ જોશે, કોણ એને મળશે, કોને ઉપાડશે, કઈ હોસ્પિટલમાં ગયો હશે, એમ એક પછી એક વિચારો ચાલ્યા જ કરે. પડી ગયો હશે તો આવું થશે, તો આવું થશે, આવું થશે, એક સિરીઝ ચાલે મનની બધી, મનના બધા કલ્પનાઓ ચાલે. 11 વાગે, 11:30 વાગે ના છૂટકે માતા જાય છે ઓરડામાં. ઊંઘ તો આવતી નથી પણ પરાણે પછી પોતે પલંગ ઉપર સુવા જાય છે, પડખા ફરે છે, ક્યાં ગયો બેટો, ક્યાં ગયો, પોણા 12 વાગ્યા. અને એ વખતે જ્યારે સંભળાય છે કે સ્કૂટર કંઈક આવ્યું, પોતાના દીકરાનું સ્કૂટર છે ને એને અવાજ માં બરાબર જાણતી હોય કે બેટાનું સ્કૂટર આવ્યું, એ જ છે ને, હજી મન માનતું નથી. દીકરો આવે છે, પોતાની ચાવીથી દરવાજો ખોલે છે, એના જે બૂટ કે ચંપલ જે એક બાજુ મૂકે છે, અને જ્યારે એ છોકરો એને રૂમમાં જાય છે, એ વખતે માતાએ જે પોતાનો રૂમનો દરવાજો સહેજ ખુલ્લો રાખ્યો હોય છે કે છોકરો આવે તો ખબર પડે લાઇટ કરે છે કે નહીં, અને વિશ્વાસ આવે છે કે છોકરો આવી ગયો છે, સહી સલામત છે, એની રૂમમાં પહોંચી ગયો છે, હવે સૂઈ જશે, ત્યાર પછી માતા એ બાણું બંધ કરે છે અને નિરાંતના શ્વાસ સાથે એ પથે પછી પોતે ઊંઘી જાય છે. હવે એ જે 2 કલાક માતા જે પડખા ફરે છે, જે ચિંતા કરે છે, એની શું કિંમત? 50 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા, એની કિંમત ક્યાં આંકી શકાય? એ માતા જે બે કલાક પડખા ફરે છે, ચિંતા કરે છે, એ કંઈ ભોગ તમે કઈ રીતે બતાવો? એ બતાવવાનું પણ ના હોય, એ કહેવાનું પણ ના હોય, પણ એ માતાનો અનસીન સેક્રિફાઈસ છે, અદૃષ્ટ ભોગ છે. એમ સ્વામીના જીવનમાં તો એવા પ્રસંગો છે ને, ક્યારે નહીં કહેવાય. સ્વામીના જીવનમાં તો અમુક એવા પ્રસંગો બની ગયા છે કે આપણે આમ હૃદય કંપી ઉઠે. શું આને સમર્પણ કહેવાય? એ તો અમુક પ્રસંગો તો ભારે કહેવાશે પણ નહીં, લખાશે પણ નહીં, કારના થપ્પાટમાં, કારની ધૂળમાં આગળ દબાઈ જશે. સ્વામીએ પ્રતિજ્ઞા આપી કે આ પ્રસંગ તમને ક્યારે ના કહ્યો. અમુક પ્રસંગો તો એવા છે કે આમ એક પ્રસંગ આપણે સામે આપણે લાગે કે આના માટે આપણે શું કરી નાખીએ. મોહનલાલ પારેખ સાંઈ બાપાનું જ્યારે સંક્ષિપ્ત જીવનચિત્ર લખવા બેઠા, પહેલા યોગી બાપાનું જીવનચિત્રમાં લખ્યું સંક્ષિપ્ત, પછી સંતોએ એમને સાંઈ બાપાનું જીવનચરિત્ર અમૃત મહોત્સવ નિમિત્તે એ લખવા આપ્યું. ત્યારે પોતે જ પ્રસ્તાવમાં લખે છે, પ્રસ્તાવના બહુ સુંદર છે, વાંચવા જેવી છે. પોતે પ્રસ્તાવનામાં લખે છે કે એકવાર શાસ્ત્રીમાનું જીવન જીવ્યું હોય, યોગી બાપાનું જીવન મેં લખ્યું છે, ત્યારે મને થયું કે જે શાસ્ત્રીમાં જે હાડ મારી સહન કરી પડી, જેમ આમ સામે પૂરી આખી સાધના એમને કરી પડી, સંઘર્ષ બેઠો પડ્યો, સામે બે મોટી મોટી સંસ્થાઓ, એની સામે આખી સંસ્થા ઊભી કરી, એ જે આમ કેરોસીન ડબ્બામાં ખાવું પડે, માર ખાવું પડે, ઝેર ખાવું પડે, અને યોગી આપણને જે માર પડવો પડ્યો, માર ખાવો પડ્યો, વિજ્ઞાન દાસ સ્વામી જે બધા, કે જે શાસ્ત્રી મહારાજ યોગીજીમાં જે બેઠેલું ને, એટલું જ નહીં કદાચ એનાથી પણ વધારે બાપાએ બેઠું છે, પણ એ બહાર દેખાતું નથી, એ કહેવાતું પણ નથી, એ ક્યારેક કદાચ ક્યારેય ના કહેવાય, એ ઇતિહાસમાં દબાઈ ગયું છે. સ્વામીના પ્રસંગો એવા છે, આપણે કહી ના શકીએ એવા કેટલા પ્રસંગો છે. સ્વામીશ્રી પણ આપણા માટે આવા અનેક ભોગ આપ્યા છે. આજે લોકમાં એવું હોય છે કે આપણે કે બીજા માટે આપણે ગમે એટલું કે બીજાને આપણે જ્યારે બીજાને આપણે રાજી કરવા હોય, લોકમાં એક એવી રીત છે કે તમારું જે થવાનું થાય પણ મને સંતોષ થવો છે, મને લાભ થવો છે. એક સામાન્ય લોકની રીત છે. આજના આધુનિક જમાનામાં વિશેષ સમય પર ઘણીવાર બોલે છે, પેલો ગોર હોય પરણાવા બેસે ત્યારે પેલા શું કહેવાય ને, વરરાજ અને પેલા કન્યાને કહે કે તમારું જે થવાનું થાય પણ મારું તરભાણું ભલો ભળો, તમે ભેગા રહો તો ભેગા રહ્યો, છૂટા છાડો છૂટા છાડી લો, તમને જે થવાનું થાય પણ મારા ખિસ્સા ભરાવા જોઈએ. આવી એક ભાવના છે. પણ સ્વામી બાપાના જીવનમાં કે મારું જે થવાનું થાય પણ તમે રાજી થજો, આ સ્વામી બાપાની ભાવના છે. લેવું ન દેવું ઇચોર વૃત્તિ છે, લેવું ન દેવું ઇચોર વૃત્તિ છે. ચોર હોય એ લેવા જ માને ને, દેવામાં ક્યારે એ વાત, એ વાત સમજે, એ લયા જ કરે, કોઈ આપવાનું કંઈ વાત જ નહીં કરવાની. લેવું ન દેવું એ ચોર વૃત્તિ છે, પહેલાં લેવું પછી દેવું એ સરકારી વૃત્તિ છે. સરકાર પહેલાં ટેક્સ લે છે, પછી આપણા માટે રોડ રસ્તા ને બ્રિજ ને બધું જાત જાતનું કરતા હોય છે. પહેલાં ટેક્સ તો ભરો જ તમારા. પહેલાં દેવું પછી લેવું એ ધંધાદારી વૃત્તિ છે, કે પહેલાં લ્યો તમે બાઇક લઈ જાઓ, તમે ગણનાની ગાડી લઈ જાઓ, નવું ઘર તમે વસાવો, પણ પછી હપ્તા ભરો વ્યાજ સહિત, એ ધંધાધારીની વૃત્તિ છે. પણ લેવું ન લેવું એ સંતની વૃત્તિ છે, એ આધ્યાત્મિક વૃત્તિ છે. દેતો દેતો ને દેતો, પેલો થાકી જાય લેતો, પણ લેવાનું નામ ન લેતો એ સંતની વૃત્તિ છે. ખૂબ લે ને ખૂબ લે, દેવું ન લેવું કાંઈ, એ જ તારી પ્રીત તની રીત. સ્વામી બાપા અભ્યાસ કરે છે, અભ્યાસ કરે છે, લેવાની વાત જ નથી કરતા. આજે જ્યારે લેવાની વાત દેવાની વાત આવે, આપણે બધા કાન બંધ થઈ જાય છે. સંતો ઘણી વાર એક રમતનો પ્રસંગ કહે છે કે એક શેઠ હતા, અને શહેરમાં જે પેલી એક રીત અત્યારે થઈ ગઈ છે કે મોર્નિંગ વોક કરવા માટે નીકળે, આમ સ્વાસ્થ્ય સાચવવા માટે સવારના પળમાં વહેલા ઉઠી અને વોકિંગ કરે. હવે આ શેઠ કોઈ કહેશે આ વડોદરા શહેરના, અને કમાટી બાગને પોતે વોકિંગ કરવા માટે નીકળ્યા, પણ આ ચોમાસાના દિવસો એટલે પેલી જમીન છે થોડી ચીકણી થઈ હતી, અને બાજુમાં પેલું જે કંઈ તળાવ હતો ને એ પ્રમાણે તેમનો રૂટ હતો કે તળાવની બરાબર કોરે કોરે જે પોતે વોકિંગ કરવા માટે નીકળે. દ્રશ્ય બધું સારું હોય, આહલાદક વાતાવરણ હોય. હવે કંઈક એની ધૂનમાં ધૂમમાં પોતે ચાલતા હતા અને પગ લપસ્યો કાદોમાં અને પોતે ગબડીને પેલા તળાવમાં પહોંચી ગયા, અંદર પાણીમાં ડૂબી ગયા અને ડૂબવા માંડ્યા. હવે બહુ કંઈ દૂર નહોતા કિનારાથી, પણ આમ હાથ મેં તો દૂર હતા, પણ પાણી એકદમ ઊંડું આવી ગયું તરત જ, અને બિચારાને કંઈ તરતા આવડે નહીં, એટલે આમ પેલા એકદમ પાણી પી ગયા કેટલું, અને આમ ઊંચે નીચે થવા માંડ્યા, ને બચાવો બચાવો આમ દેકરો મચાવી દીધો, ચીસ પાડવા માંડ્યા. બાજુમાં એના જેવા કે કોઈક સજ્જન હશે, જેવું કે આ શેઠ કોઈક વડીલ પાણીમાં ડૂબવા લાગ્યા છે, એટલે તરત એમને પોતાનો હાથ લંબાવ્યો અને કીધું કે વડીલ હાથ આપો, મારો હાથ આપો, કે તમે જો તમારો હાથ આપો તમને ખેંચી લો બાર. નજીક જ હતા, કંઈ દૂર પણ નહોતા, પણ પેલા ભાઈને ખબર નહીં કંઈક સંભળાયું ના સંભળાયું, કંઈક આમ કંઈ રિસ્પોન્સ ના આપ્યો. ભાઈ ફરી જોશથી બોમ બોમ પાડી કે હાથ આપો તમને ખેંચી લો બાર, પણ પેલા ભાઈ હાથ આપે જ નહીં. પછી આ ભાઈને યાદ આવ્યું, બહુ હોશિયાર હતા, એને વાક્ય બદલી નાખ્યું, અરે વડીલ મારો હાથ લઈ લો તમે, તરત હાથ લઈને બહાર નીકળી ગયા. કેટલાક એવું કહે છે કે આ પેલો ભાઈ અમદાવાદી હતો, એવું નથી, આ એક માણસની સામાન્ય રીત હોય છે, પ્રકૃતિ હોય છે. દેવાની વાત આવે ને આપણે કાન બંધ થઈ જાય, લેવામાં જ આપણે માનીએ છીએ. આજે આખી આમ સમાજની એક એવી રીત થઈ ગઈ છે, બસ લેવાની લેવાની જ વાત કરી, દેવાની કંઈ વાત જ નહીં કરવાની. પણ જે માતા હોય એ આપ્યા જ કરે, આપ્યા જ કરે, આપ્યા જ કરે. સ્વામી શ્રી આપ્યું જ છે, આ સમગ્ર જીવન એમને આપ્યું છે, લેવાની તો વાત જ નહીં કરવાની. સ્વામી બાપા બે જ વસ્તુ લે છે આપણી પાસેથી, બે વસ્તુ લે છે, એક આપણા અંતકરણનો શુદ્ધ ભક્તિભાવ, અને બીજું આપણા દુઃખ. આપણા માથેના જે કંઈ દુઃખ છે એ બાપા સ્વામીથી લે છે. ચરણનો પ્રસંગ છે, સ્વામીશ્રી ત્યાં ન્યુયોર્કમાં હતા, સાંજની સભા શરૂ થઈ ગઈ હતી, પણ સ્વામી બાપા કંઈક પેલી ડૉક્ટરની તપાસ માટે કંઈક બહાર જવાનું થયું હતું. 5:25 સમય થયો, એ વખતે સ્વામીશ્રી બરાબર સભા મંડપમાં એન્ટ્રી લે છે. ન્યુયોર્ક નાનું મંદિર, આ બાજુ સ્ટેજ, સાઈડમાં એ વખતે ઠાકોરજી હતા. સ્વામી બાપા એન્ટ્રી લે છે, એ વખતે ત્યાંના એક યુવક જીતુભાઈ, એ બધા કીર્તન ગાતા હતા. કીર્તનના શબ્દ એવા હતા, પોતાના કંઈક સ્વરચિત કીર્તન હશે. કીર્તનની કડી એવી આવી કે એક જોલી મેં ફૂલ રખો, એક જોલી મેં કાંટા હોગા, આવું કંઈક ભાવનો એમનું પદ હશે, કે એક જોડીમાં તમે ફૂલો રાખો અને એક જોડીમાં તમે કાંટા રાખો. સ્વામી બાપા એન્ટ્રી કરે છે અને એકદમ સ્પોન્ટેનિયસલી બાબા બોલે છે કે અમે તો કાંટા લઈને ફૂલ જ આપીએ છીએ. સ્વામી બાપાની એક બહુ સાહજિક રીતે જીવનભાવના આ વાણી દ્વારા વ્યક્ત થાય છે કે અમે તો કાંટા જ લઈએ છે અને સામે ફૂલો જ આપીએ છીએ. ઘરો ઘર ઘૂમનાર શ્રીજી રસના પાનાર, ગ્રહી ભક્તોના દુઃખ સુખ આપે અપાર. ભક્તોના દુઃખ ગ્રહણ કરીને સ્વામી અપાર સુખ આપ્યું છે. સ્વામી બાપા આટલું જ જાણે છે કે હરિભક્તોના કેવી રીતે હું દુઃખ લઉં અને સામેથી સુખ આપું, કારણ કે પોતે એક માતા છે. એક માતાનો એક પ્રસંગથી આપણે પૂરો કરીએ. પરદેશનો એક નાની વાર્તા છે. એક બાઈ છે, એની એકની એક દીકરી, 10-12 વર્ષ દીકરી હશે. એને અચાનક એક રોગ લાગુ પડી જાય છે. એ રોગ એવો ભયંકર હોય છે, એવો એક અસાધ્ય, એક વિશિષ્ટ પ્રકારનો અસાધારણ રોગ હોય છે, કે ઘણી બધી તપાસ કર્યા પછી પણ ડોક્ટરોમાં કંઈક આમ ખ્યાલ ના આવે કે આ કયો પ્રકારનો રોગ છે. એકદમ ટ્રોપિકલ કે એક્ઝોટિક એક અનયુઝુઅલ એક ડિઝીઝ હતો. ફેર ડોક્ટરો તો ઘણા બધા પ્રયત્નો કર્યા, બધી તપાસો કર્યા, ટેસ્ટ કરાવ્યા, પેલા ટેસ્ટ કરાવ્યા, પણ ખબર ના પડી કે આ રોગ હકીકતમાં શું છે. તો રોગ જ હાથમાં ના આવે તો પછી એનો ઉપચાર અને એની દવા અને બધું કેવી રીતે કરવું. એટલી વાત લગીને ખબર પડી કે આ રોગ છે ને ચેપી છે, અસાધ્ય રોગ છે અને ચેપી રોગ છે. એટલે ઘણા બધા પ્રયત્નના પછી લોકો હાથ ઊંચા કરી નાખ્યા, માતાને બોલાવી લે છે કે તમારી દીકરી છે માંડ માંડ કદાચ 5-6 મહિના ખેંચે તો ખેંચે, અમારે હવે આ હાથ બહારની વાત થઈ ગઈ છે. માતા કે જ વાંધો નહીં, તમે તમારો પ્રયત્ન કર્યો છે ભગવાન ઈચ્છા, પણ કે હવે 5-6 મહિના છે તો હવે મારી દીકરીને બરાબર હું વાલથી રાખું કે તમારે ઘરે નહીં લઈ જવાની, તમારે અહીંયા આવીને જ રમાડવાની. એટલો બધો ચેપી રોગ હતો કે એને એકદમ સ્પેશિયલ ક્વોરન્ટીનમાં આઈસીયુમાં રાખવામાં આવતા, અને જે પણ કોઈ ડૉક્ટર કે નર્સ આવે એ લોકો સ્પેશિયલ આખું પેલું સૂટ પહેરે, મોઢું પણ આખું કવર થઈ જાય, હાથમાં ગ્લવ્સ હોય, આખા આમ શરીરમાં એ લોકો પેલું એપ્રોન પહેરી, યુનિફોર્મ પહેરીને અંદર જવાનું. ડૉક્ટરે કીધું કે તને આમાં અંદર જવા દે, પણ આવો સૂટ તારે પહેરવો પડશે, કે વાંધો નહીં. મને કીધું, ખાસ સૂચના આપી, તું ધ્યાન રાખજે આ રોગ ચેપી છે, એનો કોઈ ઇલાજ પણ નથી, કોઈ એનો ઉપાય પણ નથી, એટલે તું ખાસ ધ્યાન રાખજે કે કોઈ પણ પ્રકારનું જે બોડી ફ્લુઇડ એનો કોન્ટેક્ટ ના થવો જોઈએ, થૂક છે, પરસેવો છે, યુરિન છે, બ્લડ છે, એવું કંઈક આપણે ના થાય તો ખાસ ધ્યાન રાખજે, કે આ બધે વાંધો નહીં. પેલી બાઈ રોજે રોજ જાય છોકરીને રમાડવા માટે, બરાબર સૂટ પહેરે, અને પછી છોકરીને રોજ રમાડે, જમાડે, રમકડાને આપે, વાર્તા કે ખૂબ વાલ કરે. પણ પછી બને છે એવું, એક આશ્ચર્યકારી ઘટના બને છે કે 3-4 મહિના પસાર થતા જાય છે, એમાં છોકરીની જે કંઈક રોગની જે કંઈક નિશાની બધી હતી એ ઓસરવા માંડે છે, એટલે કે છોકરી સાજી થતી જાય છે. ડૉક્ટર થાય છે કે આની પાસે આપણે કંઈક દવા નથી કરી, છતાં પણ છોકરી સારી થતી જાય છે. અને એના કરતાં તમને એક આશ્ચર્યકારી ઘટના કે માતાને રોગ લાગુ પડી ગયો. જે પણ કંઈ ચિહ્નો છોકરીમાં દેખાતા હતા એ બધા જ ચિહ્નો હવે માતામાં આવવા લાગ્યા. આનું રહસ્ય શું હતું, શા માટે આવું બન્યું, એનો આપણે ખુલાસો આવતીકાલે કરશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: અવી અક્ષરધામથી અવનિમા ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટજે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુ ને નિત્ય નમો સર્વાવતારી હરિ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. થોડુંક વધારે દીકે છે, થોડુંક. સ્વામિનારાયણ ભગવાનના અત્યંત કૃપાપાત્ર સખા સમા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના જીવન ઉપર આપણે જોઈ રહ્યા છીએ. ગઈકાલે એમનો શતાવધાની પ્રયોગ આપણે સૌએ સાંભળ્યો. આમાંથી કેટલાકે તૈયાર કર્યો હશે. આમ તો સાવ સામાન્ય છે, પણ એમની બુદ્ધિ શક્તિ પ્રતિભા કેટલી હતી એનો આપણને ખ્યાલ આવે. તો એક બહુ જ ટૂંક સમયની અંદર એમણે બનાવીને સમાજ સમક્ષ રજૂ કરેલું. કંઈ એમણે કોઈ જગ્યાએ વાંચ્યું નહોતું કે ખરેખર એક દરિયામાં હોડી જતી અને 28 પેસેન્જર બેઠેલા છે અને આવી રીતે ગોઠવ્યું હોય, પણ એમની બુદ્ધિ કલ્પના શક્તિ એવી એટલી હતી કે એક સેકન્ડમાં આવી કલ્પના દ્વારા આવું એક આખું શબ્દચિત્ર રજૂ કરી શકતા. અને એ ચિત્રને સમજવા માટે લોકોને કલાકોને મહિનાઓ સુધી જતા, તોય એ સમજાય કે ન પણ સમજાય. ત્યાર પછી એ જ સભાની અંદર એમણે થોડાક કોયડાઓ રજૂ કરેલા, એક બે આપણે ખાલી એની સમજીએ છીએ. જળમાં બેઠી ઘર કરે, જળમાં બેઠી નાય, માથું કાપે નવ મરે, આંખ ફોડે જીવ જાય. જળમાં બેઠી ઘર કરે, જળની અંદર જ 24 કલાક રહે તો એ કાંઈ વાંધો ન આવે. જળમાં બેઠી નાય, જળમાં જળમાં સ્નાન કરે તો કાંઈ વાંધો ન આવે. માથું કાપે નવ મરે, એનું માથું કાપી નાખે ને તો એ મરે નહીં, આંખ ફોડે તો જીવ જાય, આંખ ફોડે તો મરી જાય. શેરડી, શેરડી એનો જવાબમાં એવું કહે છે કે શેરડી છે. વેંત જેવડી વરખડી, જેના ડાલા જેવડા ફૂલ, કાચા કમળ ઉતરે એના પાકા માથે મૂલ. વેંત જેવડી વરખડી, વેંચ જેટલી નાની, ને ડાલા જેવડા ફૂલ, એનું ફૂલ મોટું ડાલું હોય ને આવડું મોટું આવે. કાચા કમળ ઉતરે અને પાકે થાય મૂલ. કાચા હોય તો એની કોઈ કિંમત નહીં, પણ જો પાકી જાય તો અત્યંત મૂલ્યવાન બને. કુંભારના ચાકડા ઉપર કહે છે કે આટલો નાનો ચાકડો એમાંથી આવડું મોટું માટલું તૈયાર થાય. આવતી ઘણી બધી વાતો એમણે આ પ્રમાણે એ સમયને વિશે કરેલી. તો આવી એમની જબરજસ્ત બુદ્ધિ શક્તિ પ્રતિભા હતી. ભગવાન સ્વામિનારાયણ એમણે દીક્ષા આપી, એમનો યોગ થયો, પછી એમનું અંતર નાચી ઉઠેલું. મેં બુબન મેં ક્યાં રહું, મેરા દિલ લુભાનાવે, અંતર દીઠું દેખતા જાહિર જનાનારે, મોજ કરી મુજ ઉપરે અઢળક ઢળા હે વે, આસ લગી યા ઉનસે મહાશુક મોલા હે વે. બસ પછી છેલ્લે કહે છે કે ગુંગે કુ જબ ગુડ મિલે તબ ક્યા બખાને રે. મૂંગો માણસ હોય એને ગોળ ખાવા આપે અને પછી પૂછવામાં આવે કે તને ગોળ કેવો લાગ્યો, શું જવાબ આપે? બોલી શકતો નથી. ગોળ ખાધો એનો ટેસ્ટ આવ્યો છે. હવે એને પૂછે કે તને ગોળ કેવો લાગ્યો, તું વર્ણન કર. શું વર્ણન કરે? બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મારી એવી દશા થઈ છે, મને જે ભગવાન સ્વામિનારાયણે સ્વીકાર્યો, મને દીક્ષા આપી અને હવે મને જે આનંદ થાય છે એ હું મુખે કરીને વર્ણન કરી શકું એવું નથી. અંતર જામી અંતરે સબ વાત જાણે, મને કેવો આનંદ થાય છે એ વાત ભગવાન પોતે જાણે પણ બીજા કોઈને એ વાતથી ખબર પડે નહીં. તો આવી રીતે એમનું અંતર ભગવાનના રંગથી હવે રંગાઈ ગયું છે. એમણે છંદ લખેલો છે કે બ્રહ્માનંદ કહે માહિસે મન મૂંડે બિન મૂંડ મૂંડે ક્યાં હોતા હે. અંતર ન રંગાડું હોય અને ખાલી મુંડન કરાવે તો એનો કોઈ અર્થ નથી. રંગાણા એ કહેવાય, મુંડન એ કહેવાય કે એનું અંતર આખું રંગાઈ જાય, પછી એના અંતરમાંથી જે કચરો છે ને બધો સાફ થઈ જાય. સંત ભેખલી આરુ દેશ કરે લવલેશ વિચાર ન હોવતા હૈ.

देख काल बीजोन बोलाई गया तो हे निष्काम सदामन राम रुजावन दामर वाम से दूर है जी लवलेश नहीं जाके लो बहु को नहीं कामन क्रोध न क्रूर है जी। तो संतनो स्वांग सजा पछी कोई ना प्रति ईर्ष्या क्रोध मान राखे तो ब्रह्मानंद स्वामी कहे कि ब्रह्मानंद कहे माही से मन मुंडे बिन मुंड मुंडे क्या होता है। जे दिवस थी एमने शरीर ऊपर भगवु वस्त्र धारण कर्यो पछी अंतर ने स्वच्छ करवानो प्रयत्न कर्यो छे। बाह्यथी तो स्वच्छ हता, बाह्यथी तो भगवानी साथे एमनुं जोड़ाण हतुं, परंतु अंतरथी पण एवुं ज भगवानी साथेनुं जोड़ाण होय एवो एमनो सतत भाव रहेलो। એમણે આ પ્રમાણે શ્રીરંગદાસના જ નામાસનવાળું એક પદ બહુ સરસ લખેલું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સત્યરે રટરે મન રેન દિન ઓર સબ અત્યરે અસત્યરે, પોતાના મનને હવે એ સમજાવે છે સ્વામિનારાયણે તને સ્વીકાર્યો, એમણે દીક્ષા આપી એમના રંગે રંગ્યા ને તો બસ એક સ્વામિનારાયણ સિવાય બીજા કોઈનું ધ્યાન ધરવાનું નહીં, બીજા કોઈનો વિચાર નહીં, જાગતા સૂતા ખાતા પીતા સર્વ ક્રિયામાં બસ એક સ્વામિનારાયણનું રટન શરૂ કર અને એવી રીતે પોતાના મનને ઉપદેશ આપી અને મનને આ પ્રમાણે એમાં જોડે છે સ્વામિનારાયણ ભગવાન। શરૂઆતના વર્ષોની અંદર જ્યારે વિચરણ કરતા ને ત્યારે એમની સાથે હજી માણકી ઘોડી કે રોજો ઘોડો પણ નથી, મહારાજ પગપાળા જતા હતા અને પગપાળા ચાલ્યા જતા હોય ત્યારે એમને આ પ્રમાણે એક ગામથી બીજે ગામ જવામાં રસ્તામાં કોઈ વાર ભોમિયાની જરૂર પડે, લાલજી સુથારને કચ્છના ભોમિયા તરીકે સાથે લે છે, નિષ્કુળાનંદ બનાવે છે, એ જ અરસામાં મહારાજ એકવાર કચ્છમાં જાય છે અને એવી રીતે કચ્છમાં જતા હોય છે। શરૂઆતના વર્ષોમાં મહારાજ 5-6 વર્ષ સુધી સતત કચ્છમાં વિચરણ કરેલું છે। તો એકવાર મહારાજ પોતે કચ્છમાં જઈ રહ્યા છે, મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી થોડાક બીજા સંતો સાથે છે, રામાનંદ સ્વામીના 60 સંતો જે હતા એ બધા સંતો સાથે છે અને હજી નવા નવા સંતો થોડા થોડા બની રહ્યા છે, શરૂઆતના વર્ષોની વાત છે। મહારાજ કચ્છની વાટે જઈ રહ્યા છે અને એવો વેરાન પ્રદેશ આવ્યો કે જ્યાં માઇલો સુધી કોઈ ઝાડ પાન કે કોઈ પર્વત ટેકરો કશું જ ન મળે। એવા સમયે શ્રીજી મહારાજ એક ચરિત્ર કરે છે, મહારાજ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી એમની સાથે છે, એમને કહે છે કે અમારે દિશાએ જવું છે। બંને સેવક સંતો વિચાર કરે કે મહારાજ દિશાએ જવું પણ આમાં તો કઈ કોઈ એવી જગ્યા નથી અને અત્યારનો જમાનો અને એ વખતનો જમાનો બહુ મર્યાદાનો જમાનો હતો, એક નંબર ને બે નંબર કરવા અત્યારે ગમે ત્યાં રોડ રસ્તા ઉપર ઊભા રહી જાય એ જમાનામાં બહુ જ એની મર્યાદાનું ચુસ્તપણે પાલન થતું। હવે અહીંયા મહારાજ કહે છે કે અમારે દિશાએ જવું છે, ટોયલેટ જવું છે, શું વ્યવસ્થા કરવી। બંને સંતો વિચારે છે કે મહારાજને ક્યાં બેસાડવા, થોડી વારથી મહારાજ કે જલ્દી કરો, હવે શું કરવું। બંને સંતો મૂંઝાયા, ભગવાન છે ને પરીક્ષા કરે, બહુ અઘરી હોય એ પરીક્ષા, એમાંથી પાસ થવું। મહારાજ કે એમાં શું વિચાર કરો છો, પણ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ છે કે મહારાજ પણ તમને બેસાડવા કે આ તો રોડ રસ્તો છે, બધા જતા આવતા હોય, બીજું કોઈ એવું સ્થાન નથી। મહારાજ કે એવું કરો આપણે રસ્તા નીચે ઉતરી જઈએ, તમે બંને સંતો કપડું પકડી રાખો આમ અને અમે પાછળ બેસી જઈએ। કેવો સરળ ઉપાય, ભગવાન પોતે સરળ છે આમ જુઓ તો, એમણે જ રસ્તો કાઢી બતાવ્યો અને બંને સંતોએ એક હાથે પોતે ઓઢેલું જે કપડું ગાતર્યું છે ને એ દિવાલ તરીકે આડશ તરીકે પકડી રાખ્યું અને એક લોટામાં પાણી ભરી લાવેલા, મહારાજ લોટો લઈ અને ટોયલેટ જવા માટે કપડાની પાછળ બેઠા। બ્રહ્માનંદ સ્વામી સુખી ઘરના હોય, રમૂજી સ્વભાવના હોય, પહેલેથી જ એમનું શરીર થોડું સ્થૂળ છે, અહીંયા આગળ
એક હાથે કપડું આમ ઉચકી ઉભા રહ્યા છે ને આમ, તમે થોડી વાર પ્રેક્ટિકલ જોજો. આપણે તપની માળા પૂજા કરીએ ને ત્યારે આપણો હાથ ઊંચો રાખીએ છીએ, અથવા તમે આમ સીધો હાથ રાખી જુઓ કેટલો સમય સુધી રહે છે, એક હાથ જ ભલે કેટલો સમય રહે છે જોજો. એટલે બ્રહ્માનંદ સ્વામી આવી રીતે આમ કપડું પકડીને ઉભા રહ્યા, 5-10-15 મિનિટ થઈ થાકવા લાગ્યા, હાથ વારે વારે આમ ઊંચો નીચો થાય, પણ જ્યાં સુધી મહારાજ એમની વિધિ પતાવે નહીં ત્યાં સુધી તો ઘણો સમય થયો થાક્યા. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી સામે જોયે કે સ્વામી મહારાજે બહુ વાર લગાડી, પણ બ્રહ્માનંદ સ્વામી તો બહુ જ મર્યાદાવાળા હતા. બ્રહ્માનંદ સ્વામીને ઈશારાથી કહ્યું કે હું બોલો નહીં હમણે, થોડીક વાર વધારે કપડું પકડી રાખ્યું, બ્રહ્માનંદ સ્વામીથી રહેવાયું નહીં, થાક્યા. અને એને આમ પાછળ જોયું ને તો કોઈ નહોતું ત્યાં. મહાન સ્વામી આ પ્રસંગ કહીને કહે છે કે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે ઉલ્લુ બનાવ્યા. આમ આ પ્રસંગ મેં કહ્યો તમે સાંભળી લીધો, આપણા રૂવાડાની અંદર કોઈ પણ પ્રકારનો ફરક અહીંયા થયો નહીં, કારણ આ પ્રસંગ આપણો નથી, અત્યારનો નથી, પણ એ પ્રસંગમાં આપણે હાજર હોય, આપણો પોતાનો હોય, અને આવા મોટા સંત, આવા બુદ્ધિ પ્રતિભા સંપન્ન સંત, અને એને ભગવાન આવી રીતે ઉલ્લુ બનાવે, આવી રીતે છેતરે, કેવું એને લાગે. પણ એકવાર ભગવાનના રંગે રંગાયા છે ને, એકવાર મન સમર્પિત કર્યું છે ને, પછી બીજા ઘાટ નથી થયા એમને. આ એવા સંતો છે કે ભગવાનની સાથે જોડાયા એટલે તન મન ધનથી જીવ મિશ્રી પય માય ભરી. સાકરને પાણીમાં નાખવામાં આવે ને તો એ ઓગળી જાય, પણ પાણીને ગરમ કરે તો શું થાય, પાણી બળી જાય ને સાકર પતાસું બનીને નીચે પ્રાપ્ત થાય. પણ એ જ સાકર જો દૂધમાં નાખવામાં આવી હોય તો પછી દૂધને બાળે તો શું થાય, સાકર પેંડો થઈ જાય, પણ એમાંથી પતાસાની જેમ જુદી ના આવે. નિત્ય નિત્ય પ્રેમ રહુ ઉર ધરતી હરિચરણે મન વૃત્તિ હરી જુ મિશ્રી પય માય ભરી. જેમ ખાંડ દૂધની અંદર ભળી જાય ને એવી રીતે આ સંતો મહારાજની સાથે એવા એકાગ્રતાથી જોડાયેલા છે. એટલે મહારાજે આવી આવી પરીક્ષાઓ કરી, આવા ચરિત્ર કર્યા, પણ એ ચરિત્રની અંદર ક્યારેય એમને બીજો ભાવ થયો નથી. એમણે એમના મનને અને એમની સાથે થયેલા સાધુ સંતોને પણ સંત દીક્ષા લીધ્યા પછી દેહે કરીને મને કરીને ભગવાનની સાથે કેવી રીતે જોડાવાનું છે, કેવા આદર્શ સાધુ થવાનું છે, એના ચાર પદ લખ્યા છે. હાજી ભલા જોગી હરીસે જોગ, જગાવે ભોગ તજ કે જોગી, જોગી વાકુ જાનીએ જાકા હરીસે જોગ, રહે નિરંતર રામ મેં અંતર સદા અરોગ. સાધુ કોને કહેવાય એના સુંદર પદો બનાવી પોતાના મનને સમજાવે છે કે આવા સાધુ, હાજી ભલા સુન્ના સંત સુજાન રીત અતિનકી, હાજી ભલા ફીરના ફડક ફકીર દેશ પ્રદેશ માહી, હાજી વૈરાગી સાઈ, આ ચાર પદો બનાવી એણે મનને સમજાવ્યું છે કે એવી ફકીરી લીધી છે અને એવા કેફથી હવે ફરવાનું છે. આમ જુઓ તો ગઈકાલે વાત થઈ હતી એ પ્રમાણે સાધુ થયા પછી સૌથી મોટું જો દુઃખ હોય ને તો ભિક્ષા ખાવાનું છે. ન મળ્યું ખાવાને થઈ ગયા બાવા, પણ ખરેખર બાવા થયા પછી જો સૌથી મોટું એ વખતે દુઃખ હોય ને તો ખાવાનું. ખાવાની કોઈ વ્યવસ્થા જ નહોતી. આવો ને આટલો મોટો સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપવાના છે, સ્થાપ્યો છે, પણ શરૂઆતના વર્ષોમાં એની કોઈ વ્યવસ્થા જ નહોતી. ગામડામાં ઘરે ઘરે ભિક્ષા માગવા માટે જવાનું, ત્રણેય ટાઈમ જવાનું, અને લોકોની અંદર સ્વામિનારાયણ શું છે એની કોઈ ગતાગમની સમજ નહીં. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ઘણા પરચા બતાવ્યા છે, બતાવી શકે, પણ અહીંયા એવો કોઈ ચમત્કાર નથી બતાવ્યો કે એમના સાધુ ગામમાં ભિક્ષા માગવા જાય ને એટલા સમય પૂરતો દરેકને અહોભાવ થાય, આદર થાય,
અને સંતો ભિક્ષા માગવા માટે ભિક્ષા આપે. અને નિયમ તો કેવા કડક, આજે વાંચીને રૂવાડા ઊભા થઈ જાય. એમાંના જો પાંચ જ નિયમ પાળવાના હોય તો બધા જતા રહીએ, એટલા એવા અઘરા નિયમ, કડક નિયમ. એક તો કોઈ ભિક્ષા આપે નહીં, ગામમાં કોઈ પૂછે નહીં, પહેવા દે નહીં, અને એની સાથે સાથે બાવા વૈરાગ્યોનું અત્યંત જોર. જે બધા બાવાઓ હતા એ લોકોએ જાણ્યું કે સ્વામિનારાયણના મુંડિયા સાધુઓ જે ગામમાં ફરશે ને ત્યાં ફરી આપણને પ્રવેશ મળશે નહીં, એટલે બાવાઓનો સખત વિરોધ. ગામડે ગામડે જઈને બાવાઓ આ પ્રમાણે હેરાન કરે. વળી એમને ખબર પડી કે સ્વામિનારાયણના સાધુઓ એને જો સ્ત્રી અડી જાય ને તો ઉપવાસ કરે છે, તો બાવા બાવી બે, બાવાની સાથે બાવી એટલે કે એમની પત્ની પણ હોય, કોકને એક કોઈને બે. તો એને ખબર પડે, એને રામકી કહીને બોલાવતા બધા, ચલ રે રામકી, એ સાધુ કો ભિક્ષા દે કે આવો. હવે રામકી છે ને સાધુને ભિક્ષા આપવા માટે આવે, હેતુ એટલો જ હોય કે એને અડી જવું, અડી જાય એટલે સાધુને ભિક્ષા મળે પણ ખવાય નહીં. કદાચ એના પાત્રમાં ભિક્ષા મળે પણ એ ભિક્ષા એનાથી ખવાય નહીં, કારણ કે સ્ત્રી અડી જાય એટલે ઉપવાસ. તો સ્વામિનારાયણના સંતોની જે વીકનેસ છે એ સાધા બાવુ સાધુ બાવાઓ જાણી ગયા, એટલે પછી આવી રીતે એમને હેરાન કરે, એની શિખા ચોટી કાપી નાખે, જનોય કાપી નાખે, હે ચોટલી કાપી નાખે, વૈષ્ણવ ધર્મના જે ચિહ્નોને ભૂસી નાખવા પ્રયત્ન કરે. આવા કપરા સંજોગોની અંદર મહારાજે આજ્ઞા કરી કે પાંચ ઘરે જ ભિક્ષા માગવા જવાનું, આખા ગામમાં નહીં, અને પાંચ ઘરે પસંદગીના નહીં. ગામની અંદર પ્રવેશ કરો ત્યારે પહેલાં જે પાંચ ઘર આવે ને પાંચ ઘરે ભિક્ષા માગવા જવાનું. ગામની ભાગોળે તો ઢેઢ વાઘરીના કેવું, સાવ સામાન્ય લોકોના ઘર હોય, એ ઘરની અંદર ભિક્ષા પણ શું મળે. પાંચ ઘરે ભિક્ષા માગવા જવાનું, જે કંઈ મળે એનાથી ભજન ભોજન કરવાનું, અને ન મળે તો ભજન એ જ ભોજન. પહેલા ઘરે ભિક્ષા માગવા માટે જાય ને તો જાકારો મળે, બીજા ઘરે ભિક્ષા માગવા માટે જાય ને તો ચપટી લોટ મળે, ત્રીજા ઘરે ભિક્ષા માગવા માટે જાય તો ગઈકાલ સાંજની ભાખરી કે રોટલો બે પાંચ દિવસનો પણ જે આમે નાખી દેવાનો હોય, કૂતરાને નાખી દેવાનો હોય એવો રોટલો સાધુ સંતોને મળે, ચોથા ઘરે જાય ને જો દયા આવે તો મુઠ્ઠી મઠ મગ કે ચોખા કે ચણા આવું કંઈ મળે, અને પાંચમા ઘરે જાય ને તો ગઈકાલની ભાત સાથે ખાવાની દાળ, બની ગયેલી દાળ, બનાવવાની દાળ હોય એની દાળ જ કહેવાય, પણ બની ગયા પછી પણ એને દાળ જ કહેવાય, દાળ ભાત, ભાતની સાથે જે ખાઈએ ને એવી દાળ. એક ઘરેથી મુઠ્ઠી મગ મળ્યા હોય, એક ઘરેથી ચપટી લોટ, ટાઢો રોટલો, અને ચોથો આવી રીતે દાળ, એ બધું એક કપડામાં ભેગું કરી અને આવા સંતને ખાવાનું. અત્યાર સુધી રાજ દરબારોની અંદર ફરતા સોનાના ટાટમાં જમતા હતા, એને જમવા માટેનું કોઈ બાઉલ પણ નથી. મનને કેવું મારવું પડતું હશે, મનને કેવું સમજાવવું પડતું હશે, મનની સાથે કેવી લડાઈ લેવાની ત્રણેય ટાઈમ. બીજું બધું તો ઠીક, પણ ભક્તોના ઘરે ખાવાનું કહ્યું ને કે જે મળે એ ખાઈ લેવું, તોય વાંધો નહીં, દાળ રોટલો તો દાળ રોટલો પણ ખાવા તો મળે. આવી પરિસ્થિતિની અંદર આ બધું સંતોનું આ પ્રમાણે વિચરણ ચાલી રહ્યું છે, અને મહારાજની આજ્ઞાથી વિચરી રહ્યા છે. સોરઠની અંદર મહારાજ પોતે વિચરણ કરી રહ્યા, મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીનું મંડળ પણ ફરી રહ્યું છે. મહારાજ ધોરાજીમાં લાલવડ નીચે વસંત પંચમીનો ઉત્સવ કરવાના છે. મહારાજ ફરતા ફરતા ધાતરવડી નદીને કાંઠે મહારાજ પોતે વિરાજમાન છે, અને એ સમયને વિશે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનું મંડળ ફરતા ફરતા આ પ્રમાણે ત્યાંથી નીકળે છે. એમને ખબર પડી કે મહારાજ અહીંયા આગળ વિરાજમાન છે અને દર્શન કરવા માટે જાય છે. ગામની ભાગોળે મહારાજ વિરાજમાન છે, સંતો આવ્યા પગે લાગ્યા. મહારાજે પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા, સોરઠમાં અમે વિચરણ કરતા હતા. સારું, સોરઠમાં વિચરણ કરતા હતા તો તમે જ્યાં જ્યાં ફર્યા ત્યાં કેવો સત્સંગ થયો છે? મહારાજ કે બહુ સત્સંગ થયો છે, અને જે જે જગ્યાએ જઈ ત્યાં હરિભક્તો આ પ્રમાણે સત્સંગમાં આવતા હતા અને બહુ સારી વાતો થઈ બધી. આટલી વાત કર્યા પછી મહારાજ ગુગલી બોલ નાખે છે,
પહેલાં એવું પૂછું કે તમે ક્યાં ફર્યા, કેવો સત્સંગ કરાવ્યો, સત્સંગી કેવા થયા છે? એટલે સંતોએ નજરે જે જોયું હતું હરિભક્તોની ભગવાન પ્રત્યેની નિષ્ઠા દ્રઢતા, રામાનંદ સ્વામી પણ એ વિસ્તારમાં ફરતા હતા, એટલે એ બધી વાત કરીને પછી મહારાજે કહ્યું કે તમે કેવા સત્સંગી થયા. ત્યારે બોલિયા માવ ઉમંગી, તમે કેવા થયા સત્સંગી. એમણે તો સાધુના કપડાં પહેરી લીધા છે, તો મહારાજ કહે છે કે તમે કેવા સત્સંગી થયા.

મહારાજ, અમે તન મન ધન બધું તમારા ચરણે ન્યોછાવર કરી દીધું છે અને અમે તો પાક્કા સત્સંગી થઈ ગયા છીએ. આમ જુઓ તો બ્રહ્માનંદ સ્વામીનો જવાબ સાચો છે, પણ શ્રીજી મહારાજ કહે છે તમે જે વાત કરીને કહો તો અમે માનીએ સાચું. અમે ક્યાં ફરતા, કયા દેશથી આવ્યા અને ક્યાં જવાના છીએ, અમે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છો એ તમે કહો. અત્યારે જેમ સ્વામીશ્રીનો પ્રોગ્રામ હવે હમણાં 15 દિવસનો જ નક્કી થાય છે, પણ પહેલાં 3-3, 6-6 મહિનાનો જેમ નક્કી થતો હતો, અને અત્યારે ભલે 15 દિવસનો થાય છે પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એવી વિકસિત પામેલી છે ને કે 1 કલાકની અંદર સમગ્ર વિશ્વની અંદર સ્વામીશ્રીના પ્રોગ્રામની ખબર પડી શકે. એ વખતે આવી કોઈ ટેકનોલોજી નહોતી, કોમ્યુનિકેશન અંગેનું કશું જ નહોતું, એટલે મહારાજ ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છે એટલી બહુ વિશેષ ડિટેલ ખબર નહોતી. એટલી ખબર હતી કે મહારાજ ધોરાજીમાં લાલવડ નીચે વસંતનો ઉત્સવ કરવાના છે, પણ અત્યારે ક્યાંથી આવ્યા ને હમણાં ક્યાં જવાના છે એ ખબર નહોતી અલૌકિક દ્રષ્ટિએ. બ્રહ્માનંદ સ્વામી જવાબ આપતા વાર લગાડે છે, વાર લાગે છે, અને મહારાજ કહે છે કે તમને અમારી ખબર નથી અમે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છીએ. આધ્યાત્મિક આ પ્રશ્ન છે. અને શ્રીજી મહારાજ એ સમયની વિશે બ્રહ્માનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને કહે છે કે તમે એવા સત્સંગી નથી. તમે કીધું ને કે મેં તન મન ધન કુરબાન કર્યું, પણ તમે એવા સત્સંગી નથી. તો એમને અંતરમાં ઈચ્છા રહે ને કે ભાઈ અમે એવા સત્સંગી નથી, સાચી વાત. તો એવા સત્સંગી કોણ? અમે નથી, તો એવા તમારી દ્રષ્ટિએ એવા સત્સંગી કોણ કે જે તમે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છો એની એમને ખબર હોય? જુઓ શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને જવાબ આપે, એવા સત્સંગી પર્વત ભાય મીણબાય તથા રાજબાય. મહારાજ કે છે કે એવા સત્સંગી પર્વતભાઈ, પર્વતભાઈ રામાનંદ સ્વામીના શિષ્ય હતા, પરંતુ ક્યાં બ્રહ્માનંદ સ્વામી, ક્યાં મુક્તાનંદ સ્વામી અને ક્યાં પર્વતભાઈ. મુક્તાનંદ સ્વામી વિશે પણ ગયા વખતે આપણે અહીંયા એમની આખી કથા આખ્યાન સાંભળ્યું હતું કે ભગવાન ભજવા માટે એમની જે મુમુક્ષુતા, એમનો જે ખપ, સ્વામિનારાયણ ભગવાનને બાદ કરીએ ને તો મુક્તાનંદ સ્વામી ભગવાન તરીકે પૂજાય એવા ગુણિયલ સંત હતા. એવા મુક્તાનંદ સ્વામીને મહારાજ અહીંયા કહે છે કે એવા સત્સંગીમાં તમારું નામ, તમારું એવા સત્સંગીના લિસ્ટમાં તમારું નામ નહીં. અને બ્રહ્માનંદ સ્વામી વિશે આપણે છેલ્લા 5 દિવસથી જાણી રહ્યા છીએ, કેવી ને કેટલી એમાં આવડત સૂઝ છે, કેટલી વિદ્યાની અંદર પારંગત છે, અને મહારાજના દર્શન કરી એમની પરીક્ષા કરવા માટે આવેલા છે, પરીક્ષામાં પોતે નાપાસ થાય છે, અને મીઠાની પુતળી સમુદ્રનો તાગ લેવા જાય ને એમાં ઓગળી જાય ને એવી રીતે મહારાજના સ્વરૂપમાં સંપૂર્ણ ખોવાઈ ગયા છે. આવી રીતે તન મન ધન ન્યોછાવર કરી અને આજીવન એમના થઈને રહેવાની અંતરની અંદર દ્રઢ ટેક છે એવા બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કહે છે કે એવા સતસંગી પર્વત ભાય, એવા તો પર્વતભાઈ છે તમે નહીં. મહારાજ એવું જો કે ને કે એવા પર્વતભાઈ એવા સત્સંગી છે, તો મને નથી લાગતું કે બ્રહ્માનંદ સ્વામીને કંઈ વાંધો હોય, પણ બંનેની કમ્પેરિઝન કરે છે. એક જગ્યાએ તમે અને બીજી જગ્યાએ પર્વતભાઈ, તમારા બંનેની સરખામણી જો કરવામાં આવે ને તો તમારા કરતા પર્વતભાઈ શ્રેષ્ઠ કહેવાય. મીણબાઈ તથા રાજબાઈ, મીણબાઈનું આખ્યાન ભાગ્યે કોઈ સાંભળ જાણતા હોય તો, રાજબાઈના 2 પ્રસંગ છે કે પોતે આવી રીતે નાના હતા ને ત્યારથી ભગવાનની દર્શન કર્યા ને એમને ઈચ્છા, જામનગરના જીવા જોશીના દીકરી મહારાજ ત્યાં જામનગર પધારેલા ને એમની વૃત્તિ મહારાજના સ્વરૂપમાં ખેંચાણી, અને એ દિવસથી પછી એમને થયું તો જે મીરા કૃષ્ણને વરી એવી રીતે મનથી ભગવાન સ્વામિનારાયણ સાથે વરી ચૂક્યા હતા. એમની ઉંમર થતાં એમની માતાશ્રીએ કહ્યું કે રાજુ, તારા માટે અમે આવી રીતે મૂર્તિઓ પસંદ કર્યો છે અને એના માટે તારા માટે ચૂંદડી આવી છે. કન્યા ઉંમર લાયક થાય ને એની ચૂંદડી આવે તો રાજી થાય. રાજુ કે બળી ચૂંદડી,
અને ચુંદડી ફળફળ બળી બળી બળી જાય છે. ત્યાર પછી એમને માટે પરણાવવાના બધા વિધિ વિધાનો થાય છે, પરંતુ એમનું મન ભગવાનમાં લાગેલું હોય અને પછી દાદાના દરબારમાં આવીને જીવન પર્યંત રહે છે. પણ આવા જ એક સ્ત્રી ભક્ત મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે તમારા કરતા એ શ્રેષ્ઠ ભક્ત છે. અને એ સમયે શું થાય, છેલ્લાના 28ના વચનામૃતમાં છે ને પ્રશ્ન, છેલ્લા પ્રશ્નો કહેવાય. મારા સુરાખાચર બ્રહ્માનંદ સ્વામી સુખ સ્વામીને પૂછે છે કે તમે ક્યારે પાછા પડી જાઓ, તમને પૂછો તો તમારે ઇન્ટરવ્યુમાં તમારું વીકનેસ જો એવું એવું પૂછવું જોઈએ, તમારી વિશેષતા શું તો આપણે કહીએ, પણ તમારી વીકનેસ શું, કંઈ એલર્જી છે, કંઈ રોગ છે, કંઈ મુશ્કેલી છે, તમે વીકનેસ પણ જણાવવી જોઈએ કે આ મારી વીકનેસ છે. ને આપણે પોતે તો પોતાની વીકનેસ જાણી જ રાખવી જોઈએ. મહારાજ પૂછે છે કે તમે કયા ગુણે કરીને પાછા પડી જાઓ, તો સંપ્રદાયમાં આવ્યા પછી વર્ષો પછી પણ બ્રહ્માનંદ સ્વામી આ જ જવાબ આવે કે મહારાજ કોઈ બરોબરી આ સંત જો અપમાન કરે ને, માનનું ખંડન થાય ને, તો પાછા પડી જાય. ખંડન જ થયું ને અહીંયા, મારા સરખામણી કરાવે છે કે તમે આવા અને આવા. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મહારાજને હાથ જોડી કે મહારાજ ખરેખર મોટા પર્વત આગળ એ જેવા, મોટો પર્વત હોય એને આગળ ટેકરા કેવા કહેવાય, અમે તો ટેકરા જેવા, પર્વત ભાઈ તો પર્વત કહેવાય અને અમે તો એની આગળ નાના ટેકરા જેવા. ખરેખર પર્વતભાઈની મોટપ મહારાજ અનન્ય છે. મને નથી લાગતું કે હજી પર્વતભાઈને ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા અને એક ધારે ઘી પીરસ્યું પર્વતભાઈ નાચે એ પ્રસંગ બની ગયો હોય. તી છતાં પણ મહારાજના વચનોને તરત સંતોએ સ્વીકારી લીધા, નમી લીધું, નમે તે સૌને ગમે. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી હાથ જોડીને મહારાજને કહે છે કે મહારાજ એવા સત્સંગી કેવી રીતે થવાય. પછી મહારાજ કહે છે મન કર્મ વચને અમારામાં જોડે જાય, પોતાને અક્ષરરૂપ માનીને અમારો સમાગમ કરે. આખી આધ્યાત્મિક વાત છે, પણ આવી રીતે મહારાજ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને એક સામાન્ય કોટીના એ વખતે સંપ્રદાયની અંદર જેની કોઈ ગણના નથી એવા ભક્તોને પોતાના કરતા શ્રેષ્ઠ મોટા બતાવે છે તો પણ એ સહર્ષ સ્વીકારી લે છે. આ એમની સરળતા હતી, આ એમનું ભગવાન પ્રત્યેનું અનન્ય જોડાણ હતું કે દુનિયાની અંદર કોઈ ગમે તેટલો મોટો હોય કે છોટો હોય એની એમને પડી નહોતી. એને તો પોતાના ઈષ્ટદેવ કે પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર પ્રસંગ કહે છે કે કહેવા વાળું કોણ છે. આપણે કોઈએ ફરિયાદ કરી હોય કે આમ આમ છે અને એવા સમયે આપણને સ્વામી શીખે કે ભાઈ હવે તમારે આમ કરવાનું છે, તો આપણને તરત થાય કોઈએ બત્તી મારી, આને કહ્યું એટલે મને આમ કહ્યું. ગમે તેણે કહ્યું હોય આપણને કહેવા વાળું કોણ છે. બ્રહ્માનંદ સ્વામી આ ભાવથી જોડાયેલા હતા અને એટલા માટે જ મહારાજ એમને બીજાની આગળ ન્યૂનતા ઉતરતા બતાવે છે, છતાં એમને કોઈ પણ પ્રકારનું કશું જ થતું નથી. શ્રીજી મહારાજ એકવાર એવો પ્રસંગ બનાવે છે, બ્રહ્માનંદ સ્વામીને એવો નિયમ હતો કે મહારાજની સાથે જ્યારે ફરતા ને ત્યારે મહારાજ ઉઠે એ પહેલાં ઉઠી જાય, નાહી ધોઈ પોતાનું નિત્યકર્મ કરી અને મહારાજ જ્યાં સૂતા ને ત્યાં આગળ પગ ચંપી કરવા આવે, મહારાજના પગ દબાવે અને એક પ્રભાતી પદ બોલે. પહેલાં મહારાજ જાગે, બ્રહ્માનંદના નાથજી ઉઠો આળસ મોડી રે, પ્રાત થયું મન મોહન પ્યારા, પ્રીતમ શુરયા પહોળી રે. મહારાજ એકવાર પહોળ્યાલા છે અને બ્રહ્માનંદ સ્વામી નિત્ય આવી રીતે આવીને પદ બોલતા,

દરરોજ પ્રભાતી પદો બોલતા ને મહારાજ ઉઠતા હતા. બ્રહ્માનંદનો વાલો ઉઠ્યા આળસ મોડી રે. મહારાજ છે આમ હાથ હલાવે, લૌકિક રીતે આપણે સવારે ઉઠીએ ને આળસ મરોડીએ ને, એવી રીતે મહારાજ બેઠા થાય. મહારાજે આજે નવું ચરિત્ર કર્યું છે. જે જગ્યાએ મહારાજ સૂતા હતા, દરરોજ ઉઠવાનો સમય એના કરતાં વહેલા ઉઠી જાય છે, અને પોતાની જગ્યાએ ઘાસનો એક પૂળો મૂકી દે છે, એની ઉપર રજાઈ ઓઢાડી દે છે. બ્રહ્માનંદ સ્વામી એક પદ બોલ્યા. સામાન્ય રીતે એક પદ બોલે ને એટલે મહારાજ થોડોક રિસ્પોન્સ આપે, હાથ હલાવે, પડખું ફરે. બીજું પદ બોલ્યા, ત્રીજું પદ બોલ્યા, ચોથું પદ બોલ્યા, મહારાજ ઉઠ્યા નહીં. બ્રહ્માનંદ સ્વામી વિચાર કરે કે મહારાજ બહુ થાકી ગયા હશે. અને પછી ચાર પદ પૂરા થયા અને એમણે રજાઈ નીચે પોતાનો હાથ સરકાવ્યો અને પગ દબાવવા માટે આમ કરે ને, ત્યાં તો ઘાસનો પૂળો ખરખર ખરખર અવાજ આવ્યો. અને મહારાજ જ નહોતા. આવા ચરિત્ર કરે ને તોય મનુષ્ય ભાવ મહી દિવ્ય ચરિત્ર કરે, દિવ્ય મહી મનુષ્ય બતાવે. ભલે ને ગમે તેવા ચરિત્ર કરે તો પણ મહારાજની વિશે જે રીતે જોડાયા છે ને, એ જોડાણમાં આવે એમને કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય એવું નથી. તો આ રીતે બ્રહ્માનંદ સ્વામી મહારાજની સાથે અનન્ય ભાવથી જોડાયેલા છે. સંતોનું મંડળ વિચરણ કરવા માટે ફરતું હોય, સામાન્ય રીતે મહારાજ બીજા બધા સંતોને વિચરણમાં મોકલે પણ બ્રહ્માનંદ સ્વામીને પોતાની સાથે રાખતા. પરંતુ કેટલીક વાર સમય સંજોગો એવા આવે કે સ્વામીને પણ હરિભક્તો તરફથી પણ એવી ડિમાન્ડ માગ રહેતી હતી કે બ્રહ્માનંદ સ્વામીને અમારે ત્યાં મોકલો. અને એવા પ્રસંગો પણ થતા હતા કે મહારાજને જરૂર પડે. 1913નો દુષ્કાળ પડ્યો, એ સમયને વિશે બહુ વિપરીત સંજોગો હતા. એ સમયને વિશે મહારાજે સ્વયં પણ આ પ્રમાણે જુદો વેશ કેશ ધારણ કરેલા, અને મહારાજ પોતે પણ ગુપ્તવાસની અંદર રહેતા દાદાના દરબારની અંદર કુટુંબીજનોના પ્રેમને કારણે. પરંતુ ઉગમણા બાર, આથમણા બાર આ બધા ઓરડાના નામ, કચ્છ, કાઠિયાવાડ, સોરઠ, હાલાર આવો બધું પાડેલું. ને કોઈ પૂછે કે મહારાજ ક્યાં છે તો કે હાલારમાં છે, મહારાજ ક્યાં છે તો કે કચ્છમાં ગયા છે. હોય દાદાના દરબારમાં ખોટું પણ ન બોલ્યા કહેવાય. અને મહારાજે ઓરડાના નામ પાડેલા ને એ રીતે જે સેવકો હતા એ જવાબ આપતા. બ્રહ્માનંદ સ્વામીને પણ મહારાજે મંડળ બાંધીને ગુજરાતમાં વિચરણ માટે મોકલ્યા. એ વખતના વિચરણના જે પ્રસંગો છે ને, હૈયો હલ્લાવી નાખે એવા છે. બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ નથી મંડળનો, પણ એક પ્રસંગ છે. મહારાજની આજ્ઞાથી 1913 દુષ્કાળના સમયની અંદર સંતોનું મંડળ વિચરણ કરી રહ્યું છે. ગામડે ગામડે ફરે, આગળ વાત કરી એવા નિયમ છે, ભિક્ષા માગીને પૂરું કરવાનું. પણ જ્યારે દુષ્કાળનો સમય હોય, હરિભક્તોને, ભક્તોને, ગામમાં માણસોને જ પોતાને કંઈ ખાવાનું મળે તો સાધુ સંતોને માગવાવાળાને શું આપે? કંઈ મળે નહીં. ભિક્ષા માગવા માટે જાય, કશું જ મળે નહીં. પછી નક્કી કર્યું કે ભિક્ષા જ ન માગવી. પછી તો જેમ પશુઓ ઘાસ ચારો ખાય ને એવી રીતે ઘાસ મળે ને તો ઘાસ ખાતા હતા સંતો. ઘાસ પણ ક્યાં હોય? દુષ્કાળનો વરસ છે, લીલોતરી હોય ક્યાં? ઘાસ પણ ન મળે. ઝાડના કૂંપળ પાંદડા હોય ને એ ખાય. ઝાડના પાંદડા પણ કૂણા ક્યારે? શરૂઆતના 1-15 દિવસ 1.5 મહિનો રહે, પછી તો એ એકદમ પીળા પડી જાય. એ મોઢામાં નાખે તો ભાવે નહીં, રસકસ વગરના હોય. પરંતુ શું કરવા, પેટનો ખાડો પૂરવા બધું જ કરવું પડે ને કરી છટતા. પાંદડા પણ ન મળે, ઊંચી ડાળે હોય ત્યાં પહોંચાય નહીં. 2-3 દિવસે એકવાર ખાવા મળે, ઉપવાસ થાય. બહુ વિપરીત કાળ હતો, પણ મહારાજની આજ્ઞા હતી એ કાળ નિર્ગમવો જ રહ્યો. અને સંતોનો મંડળ ગામડે ગામડે વિચરણ કરે છે, ફરે છે. અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં એક પ્રસંગ નોંધ્યો છે કે અમારું મંડળ ફરતું ફરતું વરતાલ ગયું. વરતાલની અંદર અત્યારે મંદિરને જાહો જલાલી બારે જે દેખાય ને એવું નહોતું, મંદિર જ નહોતું ત્યાં. અત્યારે જે ગોમતી તળાવ છે ને, ત્યાં નાનું બીજું તળાવ હતું, ધારુ તળાવ. એ તળાવની અંદર થોડુંક પાણી ખાબોચ્યું ભરાયેલું, અને ત્યાં આગળ અમે સ્નાન કરી લઈએ. ગામની ભાગોળે ખળાવાડની અંદર અમારો ઉતારો. આજુબાજુના ગામોમાં ભિક્ષા માગવા માટે જઈએ, કોઈક વાર જો મળે તો ખાવાનું, નહીતર ભોજન એ જ ભોજન.
એમ કરતાં કરતાં શિયાળો આવ્યો, ઠંડી શરૂ થઈ. પડે ને ઠંડી, ગઈકાલે જોઈ હતી ને ફિલ્મમાં જોઈ હતી આ લોકોએ, ઠંડી -20. તો ઠંડી પડી, મહારાજે સંતોને આજ્ઞા આપેલી, ઓઢવો આકાશ અને પાથરવી પૃથ્વી. શરીર ઉપર જે વસ્ત્ર ધારણ કર્યા એના સિવાય કોઈ એક્સ્ટ્રા વસ્ત્ર કશું રાખવાનું નહીં. શિયાળાના સમયમાં કડકડતી ઠંડી પડી અને એ સમયને વિશે આ મંડળ ત્યાં આગળ ફરતું હતું. અને એ મંડળ પછી આવી રીતે ભિક્ષા માગવા માટે જાય, કંઈ મળે નહીં. અને એમ કરતાં કરતાં દુષ્કાળમાં અધિક માસ, દુષ્કાળ મહિના 12 મહિનાનું વરસ હોય, અધિક માસ આવે ને ત્યારે 13 મહિનાનું વરસ થાય, એટલે 1 મહિનો વધારે ખેંચવો પડે, લાંબો લાગે. દુષ્કાળમાં અધિક એમ ઠંડી પડી હતી ને એમાં પછી હિમ વર્ષા થઈ, અને જે ઠંડી પડી ને ક્યાંય રહેવાય નહીં. વર્ણન કરતા લખે છે કે ઝાડ ઉપર મોર બેઠા ને ટપ ટપ ખરી પડે, મરી જતા હતા એવી ઠંડી. ભગવાને પશુ પંખીના દેહ એવા કર્યા છે કે ગમે તેવી કાતિલ ઠંડી પડે ને તો એમને કંઈ ન થાય. ગઈકાલે આપણે ટોરોન્ટોની સ્નોની વિડીયો જોતા ને, એમાં તમે જોયું છે ચકલીઓ એ આનંદથી ફરતી હતી. ભગવાને એમના શરીરની રચના એવી કરી, પણ એવી કાતિલ ઠંડી પડી ને આ ઝાડ ઉપરથી મોર નીચે પડીને મરી જાય. એ સમયની વિશે સંતો પેલા ધારુ તળાવમાં થોડુંક પાણી હતું ને ત્યાં દરરોજ સ્નાન કરતા, સ્નાન કરવા માટે ગયા. ત્યાં સ્નાન કરવા માટે ગયા ને પાણીનું નાનું ખાબોચ્યું છે ને ઉપરના ફ્રીજની અંદર તપેલીમાં પાણી મૂકે ને 4 કલાક પછી જાવ ને કેવું થઈ ગયું હોય, પાણી સ્નો બરફ થઈ ગયો, આખો ચોસલું થઈ ગયું હોય એવી રીતે જે ખાબોચિયામાં પાણી હતું ને આખો બરફની પાટ થઈ ગઈ. સ્નાન કર્યા વગર તો બીજી કઈ ક્રિયા થાય નહીં, આ સિવાય બીજી ક્યાંય પાણી નથી. એક વૃદ્ધ સાધુ હતા, આનંદ અનંતાનંદ, એ વૃદ્ધ હતા, હાથમાં લાકડીનો ટેકો લઈને ચાલતા હતા. એની આગળ લાકડી હતી ને ત્યાં સંતોએ બરફનો ચોસલો થઈ ગયો ને એમ આમ લાકડી એમ ભરાવ્યું, તો ઉપર સોલિડ બરફ હોય, નીચે હજી સેમી સોલિડ હોય, એટલે આમ લાકડી 2-3 વાર ભરાવ્યું તો થોડુંક કાણું પડ્યું.

તે પગ જાય, કોઈ કાબુમાં જ ના રહે. અને જે શરીર ઉપર પાણી પડે ને આખું શરીર લાલ ચોળ થઈ જાય, પાણી થીજી એટલે લોહી થીજી જાય. આ સંતોએ આવા બરફના પાણીથી સ્નાન કર્યું. જુવાન સંતો હતા, ઠંડી તો લાગી, ધ્રુજવા લાગ્યા, પણ એટલો વાંધો ન આવ્યો. પણ પેલા જે વૃદ્ધ સાધુ હતા ને, એને નિયમ તો ખરો ને, એને સ્નાન કરાવ્યું, ચાર પાંચ લોટા પાણી ઉપર રેડ્યો છે, અને સાધુ મૂર્છા પામી ગયા, શુદ્ધ બુદ્ધ ભૂલી ગયા. ચાર સાધુએ જોળીમાં નાખી અને ઉતારો જ્યાં હતો ને, ખળાવાડ ગામની ભાગોળે, ત્યાં જઈને સુવાર્યા. બે સાધુઓ ગામમાં ગયા, સાધુ બીમાર પડ્યા, મૂર્છાવત થયા. કોઈ ખેડૂતને આજીજી કરી અને ડાંગર જેમાંથી ચોખા કાઢી લીધા, અને પછીનો જે ભાગ ઘાસ હોય ને એને પરાળ કહેવાય, થોડુંક ઘાસ ડાંગર પરાળ લઈ આવ્યા, એની પથારી કરી સાધુને સુવાડ્યા, પર ગાતરિયા ઓઢાડ્યા, ઉપર બીજી એવી જ ઘાસ પરાળ ઢાંકી દીધું. અને આવી રીતે સૂર્યની સન્મુખે એને સુવાડ્યા, કે સૂર્યની થોડીક ગરમી, એ જ હીટર. પણ શિયાળાનો સૂર્ય હીટર જેવો ના હોય, કંઈ ગરમી ના આપે. કેનેડાની અંદર તો આમ સૂર્ય આમ તપતો એવું લાગે ને, પણ બારી ખોલે ને તો એક સેકન્ડમાં પાછો આવી જાય, -25માં શું હોય સૂર્યમાં. તો સૂર્યની ગરમી સામે સાધુને સુવરાવ્યા, પણ 9 વાગ્યા 10 11 12 1 1.5 વાગે ને, એટલે સૂર્ય માથે આવ્યો હોય ને, પછી નમતો સૂર્ય થાય એટલે પાછું ઠંડી શરૂ થાય. એ સાધુ સાંજનો સમય થયો, કોઈ નાડી જોતા હતા વારે વારે, એક સાધુ જીવે છે કે મરી ગયા, નાડી હલતી હતી. સાંજનો સમય થયો, સાધુ હજી ભાનમાં આવ્યા નથી. આખો દિવસ પેલા ઘાસની અંદર એને, નાના બાળકને એની માતા જેમ આમ કપડાથી બધી બાજુથી ઢબૂરી દે ને, એવી રીતે આ સાધુને સુવરાવેલા છે. અને રાત્રે સંધ્યા ઢળી, અંધારું થયું, આજે આખો દિવસ તો ભજન એ જ ભોજન છે, ભિક્ષા માગવાય નથી ગયા. અને રાતના સમયે અંધારું થયું, દિવસ દરમિયાન ત્યાંથી કોઈ નીકળેલો ને જોયું કે સાધુઓની પાસે થોડું ઘાસ આવેલું છે. કોઈ ખેડૂત કુટુંબ હશે, ઘરની અંદર કંઈક પશુઓ રાખતા હશે, એમ થયું કે સાધુને શું ઘાસને કરવું હોય. રાત્રે અંધારાના ટાઈમે ઘાસ ઉપાડવા, ચોરી કરવા માટે ચાર જણા ત્યાં આગળ આવ્યા. બીજા સંતો તો આખો દિવસનો કંઈ જમ્યાથી સાંજે ભગવાનને માનસી કરી, અને આમે ઠંડીનો સમય એટલે મોં માથા ઉપર ઓઢીને બેઠેલા, એમાં ચાર ચોર આવી અને જે જગ્યાએ ઘાસ પડ્યું હતું એ ઘાસ માની અને કપડું પાથરીને એની અંદર ઘાસ નાખ્યું, એની ગાંસડી બાંધી માથા પર મૂકીને લઈને જાય છે. અદ્ભુતાનંદ સ્વામી કે ખડખડાટ સહેજ થયો ને, મેં જોયું તો ચાર માણસ હતા અને પેલા સાધુની ગાંસડી બાંધીને માથે લીધી, એટલે હું બોલ્યો ભાઈ એમાં અમારો સાધુ છે. અને પેલાએ પણ ગાંસડી બાંધીને એને ખ્યાલ આવ્યો ઘાસ આટલું બધું વજનદાર ન હોય, અને સાધુ કીધું ને એટલે માથા ઉપર જે ગાંસડી મૂકીને ધબ લઈને નાખી, નીચે પડતી મૂકી, કે આ તો મરી ગયેલો સાધુ ઘરે લઈ જઈએ તો બ્રહ્મહત્યા. આખા ગામની અંદર લોકવાયકા કે કાંઈને સાધુ મારી નાખ્યો, ઘાસનો નાખ્યો હેઠું, અને એ જે થડકાટ થયો ને વાઇબ્રેશન, સાધુ જાગી ગયા, જીવી ગયા. અનંતાનંદ સ્વામી એનું નામ. આવી વિકટ પરિસ્થિતિમાં બ્રહ્માનંદ સ્વામીનું મંડળ પણ આ રીતે વિચરણમાં ફરી રહ્યું છે. અને દુષ્કાળનો સમય પૂરો કરી અને હવે મહારાજના દર્શન કરવા માટે ગઢડા તરફ આવે છે. મહારાજ સારંગપુરની બાજુમાં કુંડળ ગામ છે ને, એ કુંડળમાં વિરાજમાન હતા. સાંજના 5 વાગ્યાનો સમય છે. બ્રહ્માનંદ સ્વામીનું મંડળ આવ્યું. મહારાજ સ્વામી ઘણા દિવસે મળ્યા, એમને બહુ રાજી થયા. અને રાજી થયા એટલે મહારાજે કહ્યું કે ઓહો પધાર્યા. તે દરમિયાનમાં સંધ્યા આરતી થઈ. આરતી પછી નારાયણ ધૂન થાય અને મહારાજે સામેથી ફરમાઈશ રજૂ કરી કે કવિરાજ, ઘણા દિવસથી કવિત્વ કંઈ કવિતા કીર્તન સંભળાયું નથી, તો કંઈ કીર્તન સંભળાવો. આવા દુઃખના દાડાની અંદર, આવી વિકટ વિષમ પરિસ્થિતિની અંદર કીર્તન સંભળાવવાનું હોય તો કેવું સંભળાવે. હે નાથ, દયાના સાગર, કંઈક દયા કરો. હે બ્રહ્માનંદ સ્વામી બોલે છે એમના મંડળના સાધુને, કહે છે કે કોઈને દેખાતું હોય તો મારી સરોદ લાવો. મહારાજ કહે છે કે આવું કેમ બોલ્યા, કોઈને દેખાતું હોય તો. બ્રહ્માનંદ સ્વામી પ્રસંગનું વિવરણ કરે છે કે મહારાજ દુષ્કાળના સમયની અંદર આવી રીતે ખાવા માટે હરિભક્તોને કરે કે બીજે મીક્ષા

માંગતા ભિક્ષા નહોતી મળતી, પેપરની ટેટીઓ ખાતા એ મળતી બંધ થઈ, ઝાડના પાંદડા ખાતા એ મળતા બંધ થયા, પછી તો ભજન એ જ ભોજન થતું હતું. કંઈક લુખું સુખું ખાવા મળ્યું ને એનાથી આંખોના તેજ જતા રહ્યા છે. એટલે અમે બધા રતા આંધળા થયા છે, રાત્રે બધા આંધળા, રાત્રે કોઈને કંઈ દેખાય નહીં, દિવસે સૂર્યના તેજને કારણે થોડું ઘણું દેખાય પણ રાત્રે તો કોઈને દેખાતું નથી. એટલે કોઈને દેખાતું હોય તો મારી સતાર સરોદ લાવો. એ દરમિયાનમાં તો સરોદ આવી જાય છે, બ્રહ્માનંદ સ્વામીના હાથમાં સરોદ મૂકે છે અને બ્રહ્માનંદ સ્વામી મહારાજે કહ્યું ને કંઈક કીર્તન સંભળાવો ને કીર્તન સંભળાવે છે. આપણે એ કીર્તન ગાઈએ છીએ ક્યારે? દિવાળીના દિવસો, ચારેય તરફ મીઠાઈની ફોરમ સોરમ ઉડતી હોય અને મીઠાઈના ઢગલા પડ્યા હોય, આનંદના મંગલ વાજા વાગતા, નવા કપડાં પહેરાય, નવા દિવસો, બધું નવું નવું હોય ને, ત્યારે આપણે આ બ્રહ્માનંદ સ્વામીનું આજના પ્રસંગે બનાવેલું પદ ગાઈએ.

જે દિવસથી તમારી પ્રાપ્તિ થઈ, તમારા દર્શન કર્યા ને, એ દિવસથી મારે તો દિન દિન દિવાળી છે. જેને આ સ્વરૂપની ઓળખાણ નથી એને દિન દિન હોળી, બાકી અમારે તો દિવાળી છે. સંતોએ આવી વિષમ પરિસ્થિતિની અંદર ગાયું છે.

મારી છાતી, આમ તો એવું ગાવું પડે કે એ દુઃખ સંભાળતા આજ ફાટે મારી છાતી, એ દુઃખની શીખવું વાત. પણ શ્રીજીના રંગે રંગાયા છે ને, સહજાનંદી આનંદ જેને લૂંટ્યો છે ને, એના અંતરની અંદર સુખ સુખને સુખ છે. પરમહંસો પ્રભુ પ્રત્યે, શ્રીજી મહારાજ પ્રત્યે કેવા જોડાયેલા હતા, આપણે પણ આજે સ્વામીશ્રી અને મહારાજ પ્રત્યે કેવું જોડાવાનું છે, બ્રહ્માનંદ સ્વામીના જીવન ઉપરથી, એમના પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. મહારાજને પ્રાર્થના કરીએ કે જેવું જોડાણ બ્રહ્માનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે હતું, એવું જ જોડાણ આપણને આજે જેમના દ્વારા સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ વિચરી રહ્યા છે, એવા પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે થાય, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.

हरिनो मंदिर महोत्सव की जय। मंडल नानू छे पन खूब बढ़िया हरिभक्त ने नाम काढ़ू अपने एवं सेंटर जे बीजे हो सेंटर थे। હવે વાતો અક્ષરધામ જવાની છે, વાતો કડક થવાની, ફૂસફૂસ પોચું પોચું ની કડક વાતો, નિર્માન ધીરજ ને સમાના મૂળ વિના કોઈ ગુણ આવતા નથી। આપણે ગુણ લાવા છે પણ આ ત્રણ મૂળ ગુણ છે, એ ગુણ આવે પછી બીજા દોડીને આવે, બીજા ગુણ દોડીને આવે, સ્પીડમાં 100 માઇલની સ્પીડમાં આવે, પણ આ ગુણ ના હોય। આ ત્રણ જે કયા, નિર્માની પણ એ તો આ સત્સંગમાં, એ સત્સંગ જ એ છે નિર્માની પણ, નિર્માન ધીરજ, ધીરજ ને સમાના મૂળ વિના કોઈ ગુણ આવતા નથી। આપણે કડક વાતો છે પણ લાવ્યા વિના છૂટકો જ નથી। અક્ષરધામમાં જવું છે નહીં તો અક્ષરધામના બારણે ઉભર એન્ટ્રી અંદરની, આ ત્રણ ગુણાવે ફટ મારા જ ખેંચી લે, ખેંચી લે તમને અંદર। સિદ્ધપુરમાં શ્રીજી વાત કરતા કહ્યું, ભગવાનનો ભક્ત થયો તેણે કોઈ વાતનો અહંકાર ના રાખવો। પહેલાં પહેલી આગળ જગતમાં અહંકાર જ રાખવાનો, આ સત્સંગમાં અને આ શ્રીજી મહારાજના સત્સંગ, બીજે તો આપણને ખબર નથી પણ શ્રીજી મહારાજના સત્સંગનો આ પ્રથમ છે વાક્ય, ભગવાનનો ભક્ત થયો, ના થયો તો વાંધો નહીં, ગમે ત્યાં ટલ્લા ખાય, પણ જે ભગવાનનો ભક્ત થયો, આપણે કોણ છીએ, ભગવાનના ભક્ત છીએ ને, તો આ વાત સિદ્ધ કરવાની, ભગવાનનો ભક્ત હોય થયો હોય તેણે કોઈ વાતનો અહંકાર ન રાખવો, બધું ભારી નાખે, તામસ પ્રકૃતિ। મહારાજે કહ્યું કે માન અજ્ઞાનમાંથી જન્મે છે, માન એટલે અજ્ઞાનમાં જન્મે, એટલે અજ્ઞાનમાંથી જન્મે એમાં શું શું તત્વ હોય, સત્વ હોય, એટલે માનની વાત મહારાજ। જો આપણે એવું છે, માન તો બધામાં છે જ, કોઈમાં નથી એવું નથી, અને છેલ્લી કોટીની વાત છે, પણ એનો ખટકો રહે કે મારામાં માન છે અને ટાળવા પ્રયત્ન કરે તો ભગવાન આગળ લે, પણ જેને એમ થાય કાંઈ નહીં જેમ તેમ આમ બધું તડપડ કરે, એ વાત ભગવાનને માન્ય નથી। કોઈ વાતનો અહંકાર ના રાખો એટલે તમે બધે બધાને હાથ જોડવા, નમ્ર થવું, ચરણની રજ માથે ચડાવી, આ બધું કરે તો અહંકાર ના રહે, અને દીવ ભાવ હોય તો અહંકાર ના રહે, અભાવ ગુણ ના રહે, કોઈ વસ્તુ ના રહે। દીવ ભગવાનનો ભક્ત થયો
એને કોઈ વાતનો અહંકાર ના રાખવો. એક દિવસનો હરિભક્ત હોય, અત્યારે કંઠી પહેરી હોય, શરણાગતિ સ્વીકારે, એક દિવસનો હરિભક્ત હોય અને સ્વામિનારાયણનું નામ લેતો હોય, કંઠી પહેરી સ્વામિનારાયણ નામ લેતો હોય, એક દિવસનો હરિભક્ત, એક જ દિવસનો હરિભક્ત હોય, તેના પણ મન કર્મ વચને કહીને દાસ પણ વર્તું. એક દિવસનો હરિભક્ત હોય, સ્વામિનારાયણ નામ લેતો હોય, તેના પણ દાસ, તેના પણ મન કર્મ વચને કહીને દાસ પણ વર્તું. કેટલી કડક વાત, બધું જ આવી ગયું, બધું હોલસેલ. એક પ્રોડક્ટ હોય મેન, ઓલી કાર હોય ને, કાર બધી, પછી એની એક્સેસરી હોય બધી, સ્પેર પાર્ટ હોય બધા. પણ કાર ના હોય તો સ્પેર પાર્ટ કરવાનું શું? તે મહારાજ કેમ, એક દિવસનો હરિભક્ત હોય, સ્વામિનારાયણ નામ લેતો હોય, તેના પણ મન કર્મ વચને કંઈ દાસ ભાવતું. હવે આવા વચનો અભાવ ગુણ ક્યાં ઉભર, એ તો હાવ નેગેટિવ વાત થઈ. એટલે આવો મહિમા સમજાવ હોય, એક દિવસનો હરિભક્ત હોય, સ્વામી નામ લેતો હોય, તેને મન કરો વચને કહીને સેવા કરી, હવે મહિમા સમજાય, બીજા કોઈ દોષ રહે જ નહીં. ઉપરથી જુદું અને અંતરથી જુદું એમ ના રાખવું, પછી મહારાજ અંદર સૂક્ષ્મપણે પહેરે. ઉપરથી રાખે મળતું, એક દિવસ હરિભક્ત હોય, નામ લે, બધું કરે, પણ અંતર જુદું હોય. અંદરમાં તો હવે આવા કેવાટ કેટલા આવે, કેટલાને પગે લાગુ, એવું થાય. કોઈ કટુ વચન કહે તો તેને પણ આકાશનો ભાગ માનવો, અને સામર્થ્ય વધુ તો વધુ ગરીબ બનવું. સામર્થ્ય વધુ, આપણે અહીંયા આ વાત સત્સંગમાં છે, જેમ વધુ સામર્થ્ય આવે વધુ ગરીબ થવું, વધારે દાસાનો દાસ થવું. જો મહારાજ, શ્રીજી મહારાજ ભગવાન છે અને ગુણાતીતાન સ્વામી એમના દાસ છે, પણ ઓલા ભાલ પ્રદેશમાં જ્યાં માટી ચીકણી હોય ને, એટલે તમારા જોડા ખૂંચી જાય, શૂઝ તમારા અંદર ખાઈ જાય અને પગ બહાર નીકળે, એવું થાય. એટલે ગુણાતીતાન સ્વામીએ મોટું ચાદર લીધી અને બધાના જોડા એમાં મૂક્યા, અને ઉપાડ્યું કોણે, મોટું પોટલું. ગુણાતીતાન સ્વામી 50 જણ હતા, 49મો નંબર હોત ગુણાતીતાન સ્વામી તોય વારો ના આવત, છેલ્લો વાર. અને રાજી થકા, લાચારી નહીં કે મારે માથે જ આવ્યું બધું, મારે માથે જ જોડાવું પડવાના, એવું નહીં, ખુશખુશાટ આનંદ કેફમાં 50 હરિભક્તના જોડા, બીજા કોઈના નથી. એ રીતે એટલે આવી એવી ભાવના આપણે રાખવી જ પડશે, તો અક્ષરધામ મારે ખેંચી લે. દરવાજે ઊભા છીએ આપણે, પણ અંદર એન્ટ્રી નથી. ગમે એવું હોય ને હોલ, અંદર એન્ટ્રી ના મળે, એવું છે. ગમે એવું હોય, યુક્તિ કે દાવ પેજથી તેને પીડવાની ઈચ્છા રાખવી નહીં, પણ મિત્રની પેઠે વર્તું.
હરિ હરિભક્તો સંતો એકમેક રસ બસ થયા હવે એકબીજાને ચરણ રજુ માથે ચડાવે એકબીજાને નમસ્કાર કરણ આદર ભાવ રાખ ઉપર ઉપરથી નહીં અંદરથી કોઈ નમસ જમીએ ને અંદરથી અંદરથી નમે તો બહારની જરૂર નહીં આવે અંદરથી પછી બહાર તો એનો પરિણામ આવે પણ અંદરથી જો આપણા સાચા મૂર્તિની વાત કરી મારા સાચા કોઈ પોલ નહીં ચાલે તમે જરાક બીજો ભાવ હશે ને અંદર મારે સ્વીકારશે નહીં એટલે આ તો આ એકદમ ટોપ લેવલની વાત થઈ આ અક્ષરધામ ગલી પછી કહીને સત્પુરુષને રીઝવવાની વાત નથી એ ઉપરથી ગલી પછી કરાવે તમને રાજી રાખે તમને રાજી રાખે પોતે રાજી ના પોતે એમના વચન પ્રમાણ વર્તે એ રાજી અને આપણે શરૂઆત થઈ ગઈ છે ઓલા બાજુ આપણે જઈ રહ્યા છીએ એટલે ગભરાવાની જરૂર નથી કોઈને આપણે મહારાજની ફેસિંગ કરીને મહારાજ બાજુ ડગલા ભરી રહ્યા છે અને પણ મંજિલ દૂર તળમાં આવી નથી પણ રાઈટ વે રાઈટ ડાયરેક્શન છે એટલે પહોંચશો આપણે અને સત્પુરુષનો હાથ ચાલો એ આપણે ખેંચી એટલે સત્પુરુષ હાથ ચાલો એટલે એમના વચન પ્રમાણે એ કેમ કરવાનું અને એમાં હેત પ્રીત દ્રઢ પ્રીતિ રાખવાની તે બધું કામ કરે છે યા કોઈ સાધન કામમાં નહીં કરે કોઈ સાધન કામમાં નહીં જેમ જેમ શિવ ગુણ આવે છે તેમ તેમ ભક્તનું વર્તન અમાપ થતું જાય છે જેમ જેમ શુદ્ધ શુભ ગુણ આવે છે સારા ગુણ આવે એમ ભક્તનું વર્તન અમાપ થતું જાય છે જે સત્સંગ કરે છે તેને કોઈ વિઘ્ન આવતું નથી તો આપણે હજામત કરીએ સત્સંગ જ કરીએ છીએ ને તો મારે છે કે સત્સંગ જે સત્સંગ કરે છે તેને કોઈ વિઘ્ન આવતું નથી એટલે બળમાં કે મારે કોઈ વિઘ્ન એટલે તમારે ઘર બહાર કુટુંબ કબીલા સામાજિક મુશ્કેલી હોય શારીરિક મુશ્કેલી હોય આર્થિક મુશ્કેલી હોય એ બધું બધું સાઈડમાં મૂકી દે સત્સંગ કરે છે ને સત્સંગ જેટલી કચાશ એટલો વિઘ્ન આવ્યા કરે કોઈ અપમાન કરે તો પણ મિત્રથી પણ અધિક ગુણ લેવો આજ તો અમે તમારો સત્સંગ તો અહીં પાસે રહ આ બધું આ શું બધું કોઈ અપમાન કરે તો ફ્રન્ટ લાઈન છે ને એમાંથી કોઈને ઊભા કરે ત્રીજી લાઈનમાં મૂકે ને ત્રીજી લાઈન વાળાને આગળ મૂકે શું થાય અપમાન તો કર્યું જ નથી પણ થાય અંદર બહાર કદાચ શાંત રહે પણ અંદર બતાવી દઉં જોઈ લઈશ એવું થાય તો આ સત્સંગમાં આવું કાંઈ નથી સત્સંગ કોઈ અપમાન કરે તો પણ